928.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટઝ પર આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. આજે સોમવાર ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર આષાઢ દિનાંક 1 સંક્રાંત 1948 પ્રચલિત તિથિ જેઠ શુદ્ધ આઠમ વિક્રમસોત 2082 તારીખ 22 જૂન 2026 સવારના 5:56 અને 42 સેકન્ડ થઈ છે. આરંભ કરી છે પ્રથમ સભાના કાર્યક્રમો મંગળ સ્વરથી.

0: મનુષ્યની કિંમત તે કઈ જ્ઞાતિનો છે કે કઈ કુળનો છે ને તે નહીં, પણ તે કેટલો શીલવાન છે ને તેને આધારે જ થઈ શકે. શીલ એટલે શરીર, વાણી અને મનથી સદાચારનું પાલન. સદાચારના નિયમો પાળે તે શીલવાન છે, ભલે એ ગમે તે જ્ઞાતિ કે કુળનો હોય. શીલના નિયમોનું ઉલ્લંઘન કરનાર કહેવાતી ગમે તે ઉચ્ચ જ્ઞાતિનું કે કુળનું હોય તો પણ અશીલવાન છે. સમાજકારણ, રાજકારણ કે ધર્મકારણ બધે જ આ માપદંડ છે. ધર્મના મૂળ તત્વોને સમજનારા ઋષિઓ અને વિચારકોએ સદીઓથી આ જ પ્રતિપાદિત કર્યું છે. શીલવાન હોવા માટે ઉચ્ચ કુળ કે વર્ણની આવશ્યકતા નથી. આજની પરિભાષામાં કહીએ તો નાગરિક ધર્મનું પાલન કરે અને બીજાને પીડે નહીં તે શીલવાન છે. લોકશાહીનું આ પ્રાણ તત્વ છે. કેવળ ધાર્મિક ક્ષેત્રમાં જ નહીં, સમાજના તમામ ક્ષેત્રોમાં આ માપદંડ છે કે દરેક નાગરિક સમાજ ધર્મનું, નાગરિક ધર્મનું મન વચન કર્મથી પાલન કરતો હોય. શીલનો વિચાર સામાજિક સંદર્ભમાં જ હોઈ શકે છે. જે સમાજ આને મૂલ્ય ગણે છે તે સમાજ સ્વસ્થ છે અને વિકસેલો છે.
1: વિચાર બિંદુ આપે સાંભળ્યો. વિષય હતો શીલવાન, પરણ હતો જીર્ણ મહેતાનો. આ પ્રસારણ છે આકાશવાણીના ગુજકેન્દ્રનો. રજૂ કરે છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ દર્જના. પ્રથમ સાંભળશો દેવસી દર્જીને. રચના છે સલાણી સાહેબની.

આ છે રચના દાસી જેવાની

0: બહુ જી મમ્મીજી આ ઘરના થોડા નિયમો છે જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી
1: તો
0: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ
1: તો
0: જેમ કે યુપીઆઈ થી
1: અચ્છા
0: અને હા સાંભળ હજુ એક નિયમ છે
1: કયો નિયમ મમ્મીજી
0: તારું મોઢું જોઈને લાગો કે યુપીઆઈ થી જ મળશે
1: તમે પણ ને મમ્મીજી
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી
0: દરેક લેવડ દેવડ હવે છે સહેલી
3: પછી પિતરાજ પણ છે ગઢવીનો સર રચના છે પિંગળની

0: સાંભળજો, દરિયો ખેડવા જાઓ છો તો ગોકન દોલી તો છે ને?
1: હા યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જરૂરે સજા પાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાઇસન્સ કેન્સલ થઈ શકે છે. અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે જાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી. હા મારી માં પહેલાનું પા

0: શાંતિલાલ જોશીના સ્વરમાં આ ભક્તિ રચના સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થાય છે. આ પ્રસંગ છે આકાશવાણીના ભુજ કેન્દ્રની. રજૂ કરે છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત માહિતીનો વિષય છે જમીન ચકાસણીનું મહત્વ. પ્રસ્તુતિ છે સીડી કરમસિયાણીની.
1: નજીકના જમીનના ડોક્ટરના દવાખાને એટલે કે જમીન ચકાસણી પ્રયોગશાળામાં જમીન અને પિયત પાણીના નમૂના સાથે પહોંચી જવું આવશ્યક છે. આપણી તબિયત બગડી હોય તો આપણે તરત જ દવાખાને પહોંચી જઈએ છીએ. આપણી શરીરની તપાસ કરીને ડોક્ટર કયો રોગ થાય છે તેનું નિદાન અને તે રોગ મટાડવા માટેના ઉપચાર માટેની દવાઓ લખી આપે છે. એવી જ રીતે જમીન ચકાસણી પ્રયોગશાળા જમીન અને પિયત પાણીના નમૂનાનું પૃથ્થકરણની વિગત સાથે ચોક્કસ પ્રકારના ઉપાયો સૂચવતો ઉપચાર લખી આપે છે. જમીન પ્રયોગશાળા પૃથ્થકરણના આધારે જમીનની વિગત, કયો પાક લેવો, કેટલા અને કયા ખાતર આપવા તે રિપોર્ટમાં લખી આપે છે. આ માટે ખેડૂતને સંકલિત માહિતી જમીન સ્વાસ્થ્ય સૂચિપત્રમાં આપવામાં આવે છે. અંગ્રેજીમાં તેને સોઇલ હેલ્થ કાર્ડ કહેવામાં આવે છે. જમીન એ કુદરતી રીતે બનેલી જીવંત વસ્તુ છે. જમીનની ઉત્પત્તિ સમયે માતૃ ખડકો ઉપર આબોહવા, જૈવિક પરિબળો, ભૂપૃષ્ઠ અને સમયની સંયુક્ત અસરો જેવી કે કાળી જમીન, કાંપવાળી જમીન, ક્ષારીય ભાસ્મિક જમીન, જંગલની જમીન, રણની જમીન, ડુંગરાળ જમીન, રાતી જમીન આવી દરેક પ્રકારની જમીનના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોવાથી તેમની ફળદ્રુપતા અને ખાસિયતો પણ અલગ અલગ હોય છે. મૂળભૂત રીતે જમીનના ત્રણ કાર્યો છે. ભૌતિક કાર્ય કે જે છોડવાને ટેકો આપવાનું તથા જરૂરી હવા અને પાણીની અવરજવરનું કાર્ય કરે છે. રાસાયણિક કાર્ય કે જે છોડવાઓને પદવીકાળ દરમિયાન પોષણ પૂરું કરવાનું તથા પોષક તત્વોને માત્રા જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્રીજું છે જૈવિક કાર્ય કે જે જમીનની જૈવિક પ્રક્રિયાને સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા જીવંત રૂપમાં રાખવાનું કામ કરે છે. મિત્રો, જે જમીનમાં ત્રણે કાર્યો સારી રીતે થઈ શકે તેવી જમીનને તંદુરસ્ત જમીન કહી શકાય. આ ત્રણેય ક્રિયાઓથી જમીન ફળદ્રુપતા અને ઉત્પાદકતા ધારણ કરે છે. જમીનની ફળદ્રુપતા એટલે જે તે પાકના વિકાસ માટે જરૂરી પોષક તત્વો પ્રમાણમાં લભ્ય સ્વરૂપમાં વૃદ્ધિ સમયે અવિરત પૂરા પાડવાની જમીનની શક્તિ. જમીનમાં જે પાક લેવો હોય તે પાકના વધારે ઉત્પાદન માટે તે પાકની તત્વો માટેની જરૂરિયાત. જમીનમાં તે તત્વોની ઉપલબ્ધિ અને તે જમીનની ખામી જાણ્યા સિવાય ગમે તે ખાતર ગમે તેમ આપવું એ દર્દ જાણ્યા સિવાય દવા લેવા જેવું છે. મિત્રો, આમ કરવાથી સરવાળે ફાયદો થતો નથી પરંતુ નુકસાન થવાનું ભય રહેલું છે. આવું કરવાથી ખાતર જરૂરિયાત કરતા વધારે કે ઓછું આપે છે. ઓછું ખાતર આપવાથી પાકને જરૂરી પોષક તત્વો ઓછા મળવાથી ઉત્પાદન ઓછું આવે છે. જ્યારે જરૂરિયાત કરતા વધારે ખાતર આપવાથી આર્થિક રીતે નુકસાન તો થાય છે, ઉપરાંત જમીનમાં ક્ષાર કે ભાસ્મિકતામાં વધારો થાય છે. આમ જમીનની ફળદ્રુપતાનું પ્રમાણ ફક્ત જમીનની ડોક્ટરી તપાસ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિને આધારે જમીનનું પૃથ્થકરણ કરાવ્યા બાદ જ જાણી શકાય છે અને ફળદ્રુપતા તથા ઉત્પાદન વધારવા સંબંધી ઉપાયો યોજી શકાય છે. મિત્રો, જમીન ચકાસણી પ્રયોગશાળાએ તમારી જમીન અને પિયત પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરી તમને આપેલ સોઇલ હેલ્થ કાર્ડમાં જણાવ્યા મુજબની ભલામણોનો અમલ કરવાથી થતા ફાયદાઓની વાત કરીએ તો મિત્રો, જમીનમાં રહેલ પોષક તત્વોનું પ્રમાણ જાણી છોડને જરૂરી પોષક તત્વો જોઈતા પ્રમાણમાં આપી શકાય છે, જેથી પાકને સંતુલિત પોષક તત્વો મળી રહેતા વધુ ઉત્પાદન મેળવી શકાય છે અને ખાતરનો બગાડ થતો અટકાવી શકાય છે.
0: જમીન ચકાસણીનું મહત્વ વિશે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી આપે સાંભળી. પઠન કરતા હતા સીડી કરમસિયાણી.

શ્રીરામચરિતમાનસ કામ શ્રંખલાનો નળકો 340મો આપે સાંભળ્યું. પ્રકાર હતા એ હરિહરન. આ પ્રસંગ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનો. થોડી જારમાં સમાચાર અપાશે.

नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुनीश शर्मा।

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંભાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગર શહેરના 4 માર્ગને મોડેલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી.

0: वहीं पर्वतारोह भी इतिहास सर्जियों समाचार विगतवार। मुख्यमंत्री भूपेन्द्र पटेल ने गांधीनगर में चौमार्ग ने 50 करोड़ ना खर्चे मॉडल स्मार्ट रोड तरीके विकसावा माटे मंजूरी आपीने ग्रांट नी फाळवणी करी छे। शहेरना चौमार्ग ने मॉडल स्मार्ट रोड तरीके विकसावा माटे गांधीनगर ना धारासभ्य रीटा पटेले मुख्यमंत्री भूपेन्द्र पटेल समक्ष आ अंगेनी रजूआत करी हती। जे रजूआत ने स्वीकारीने तेने विकसावा माटेनी मंजूरी आपी हती तेम गांधीनगर उत्तर विधानसभा ना धारासभ्य रीटाबेन पटेले जणाव्यू।
1: ગાંધીનગર શહેરના ચાર રોડને મોડિફિકેશનની સાથે આધુનિક રોડ બનાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરી હતી ત્યારે આ ચાર રોડને આધુનિક રીતે વિકસાવવા માટે મંજૂરી આપેલ છે। ચ07 સુધી આ ચાર રોડને વિકસાવવા માટે રૂપિયા 50 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું।
0: રાજ્ય સરકાર ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજાશે। રાજ્યમાં આવતીકાલથી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનું રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આજે યોજાશે, જેમાં રજૂઆત કરતાઓ આજે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સ્વાગત ઓનલાઈન નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન આપશે। દેશની સાથે રાજ્યભરમાં ગઈકાલે નીટની ફેર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી। રાજ્યભરમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં યોજાયેલી આ પરીક્ષા માટે 79,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા। વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનનું પેપર સહેલું, જ્યારે ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર અઘરું લાગ્યું હોવાનું સુરત ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ કહ્યું હતું।
1: અમદાવાદના
0: વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થ જપ્ત કરાયો છે। સ્પાનયાર્ડમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરએન કાસુરે જણાવ્યું હતું કે બે વ્યક્તિઓ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હતા, જેને 150 ગ્રામ કરતા વધુ નશાકારક પદાર્થ સાથે ધરપકડ કરાઈ છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લા એસઓજીની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન નજીક આવેલા ગલીસિંદ્ર ગામની સીમમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ગાંજાના 54 છોડ ઝડપી પાડ્યા છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી આપી રહ્યા છે અરવલ્લી જિલ્લાની એસપી મનોહરસિંહ જાડેજા।
2: અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે। એક આરોપી રામાભાઈ ઓઝા, જેનું પોતાનું માલિકીનું જગ્યા છે, એને અમે અરેસ્ટ કર્યો છે અને ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ।
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ દ્વારા જૂન 2026-17ની યુજીસી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા એનઈટીનો રાજ્ય સહિત દેશભરના પરીક્ષા કેન્દ્રો ખાતે આજથી પ્રારંભ થશે। આ પરીક્ષા આગામી 30મી તારીખ સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં દરરોજ 2 પાળીમાં લેવાશે। યુજીસી નેટ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશીપ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે પાત્રતા અને પીએચડી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે। એનટીએ ઉમેદવારના પ્રવેશપત્રમાં બધી પરીક્ષા વિગતો કાળજીપૂર્વક ચકાસવાની અને દિવ્યાંગ ઉમેદવારોની કેન્દ્રોની અગાઉથી મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈએન ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore abid ને ફોલો કરશો। રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે મણસ્કે 4 વાગ્યા સુધીમાં સાવરકુંડલા, બારડોલી, દેતરોજ, રામપુરા સહિતના 6 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

0: સ્થાન વધવાને કારણે ઉકળાટની બફાવાની પણ સંભાવના છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી. જામનગર ખાતે 12મી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી. યોગા ફોર હેલ્ધી એન્જિંગ થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હોવાનું મંત્રી રીવાબા જાડેજાએ કહ્યું હતું.
1: જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આ યોગ દિવસે જયારે પાર્ટીસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી. આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જયારે ભારતની આ પ્રણાલીને સ્વીકારી છે અને યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી જામનગર જિલ્લા અને મહાનગરમાં કરવામાં આવી અને જેમાં ખૂબ સરસ બધા લોકોએ પાર્ટીસિપેશન કર્યું.
0: ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિયોર નંદ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50થી વધુ સગર્ભા માતાઓએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગાસન કર્યા હતા. આ સાથે જ ભાવનગરના ઐતિહાસિક બોર તળાવ ખાતે આયોજિત વિશેષ આઇકોનિક યોગ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીએલએફસી ખાતે આયોજન કરવામાં આવ્યું. યોગ ફોર હેલ્ધી એન્જિંગની થીમ સાથે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના સચિવ શ્રીમતી પી ભારતીની હાજરીમાં કરવામાં આવી. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ચાલી રહેલા એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ ટુર્નામેન્ટમાં યજમાન ભારતે સતત બીજી જીત નોંધાવી છે. પૂરાની મહત્વપૂર્ણ મેચમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપી ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. આ જીત સાથે ભારતે પુલ એ માં 2 મેચમાંથી 2 જીત મેળવી કુલ 6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન બનાવ્યું છે. ભારતનો સેટ રેશિયો, પોઈન્ટ રેશિયો પણ અન્ય તમામ ટીમો કરતા શ્રેષ્ઠ રહ્યો છે, જે ટીમના સર્વાંગી પ્રદર્શનની સાબિતી આપે છે. જામનગર શહેરના 12 પર્વતારોહક વિહાન ચેતરિયાએ હિમાચલ પ્રદેશના કુલુ મનાલી વિસ્તારમાં આવેલા ફ્રેન્ડશીપ શિખરનું આરોહણ કરીને દેશ તેમજ જામનગરનું ગૌરવ વધાર્યું છે. 5,289 મીટરની ઊંચાઈ ધરાવતા ફ્રેન્ડશીપ શિખરને સર કરનાર વિહાન ભારતનો સૌથી નાની વયનો પર્વતારોહક બન્યો છે. 12 પર્વતારોહક ક્ષેત્રે સતત નવી સિંધુ હાંસલ કરીને તે અન્ય બાળકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ ગઈકાલે ભાવનગર ખાતે યોજાયેલી મેચમાં ઉત્તરાખંડની કોર્બેટ એફસીની ટીમે ગોવાની કોંડા ફૂટબોલરની ટીમને 6-1 મત આપી હતી, જ્યારે ગ્રુપ એ માંથી કોર્બેટ એફસી અને મધ્યપ્રદેશની બિલ એપ સ્પોર્ટ્સની ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થયેલ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગર શહેરના 4 માર્ગને રોડ મોડલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મુખ્યમંત્રી આજે નિવારણ આપશે. અમદાવાદ અને અરવલ્લીમાંથી મોટા પાયે નશાકારક પદાર્થના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવતા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટની પરીક્ષાનો આજથી આરંભ. અમદાવાદમાં રમાઈ રહેલા એવીસી મેન્સ કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતે કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી પરાજય આપ્યો. જામનગરની 9 વર્ષીય વિહાન ચેતરિયાએ ફ્રેન્ડશીપ શિખર સર કરી દેશનું સૌથી નાની વયનો પર્વતારોહ બનીને ઇતિહાસ સર્જ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળશો જગજીત સિંહને.

0: સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનો. પ્રસ્તુત છે પ્રાસંગિક, વિષય છે વિશ્વ ઊંટ દિવસ. પઠન છે તૌસિફ સમાનું, સંપાદન છે પરેશ મારાનું.
1: આજીવિકા છે. ઇકોસિસ્ટમના સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ, ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તનને અનુકૂલન કરવામાં ઊંટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વિશ્વભરના સમુદાય માટે તે એક મજબૂત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. ઇકોસિસ્ટમમાં જે પાણીની ભૂમિકા મહત્વની છે અને ખાસ રણનું વાહન તરીકે ઓળખાતું પાણી ઊંટના મહત્વ વિશે જાગૃતિ વધારવા 2024 વર્ષને ઊંટના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરેલ. ઊંટ વિશ્વના 90 વધુ દેશોના લાખો ઘરોના જીવનને પ્રભાવિત કરે છે. તેનો ઉપયોગ પર્યાવરણમાં થતો હોવાથી તેઓ જૈવિક ખતર પણ પ્રદાન કરે છે. તે ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં ટકી રહેવામાં સક્ષમ ગણાય છે. પર્વતમાળાઓના ઉચ્ચ પ્રદેશોમાં, આફ્રિકા અને એશિયાના શુષ્ક અને અર્ધશુષ્ક જમીનોમાં ઊંટ ત્યાંની રહેવાસી પ્રજા માટે આજીવિકામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઊંટ વિશ્વભરના ઘણા સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા, પોષણ અને આર્થિક વૃદ્ધિમાં ફાળો આપે છે. વર્ષોથી આ પાણી પણ ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ વધારવા મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યાં અન્ય પશુધનની પ્રજાતિઓ ટકી શકતી નથી ત્યાં તે ઉત્પાદનો અને લોકોનું પરિવહન કરવું કે સમુદાયોને દૂધ અને ફાઈબર જેવી જરૂરિયાત પૂરી પાડવા માટે ઊંટ શ્રેષ્ઠ ભૂમિકા ભજવે છે. ઊંટને રણનું વાહન કહેવાય છે. તેનું પાછળ કારણ એ છે કે તે ઘણા દિવસો સુધી પાણી પીધા વગર જીવી શકે છે. તે ગરમ રેતાળ રણમાં પણ 50-60 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. વિશ્વમાં તે એકમાત્ર પ્રાણી છે જે શુષ્ક વિસ્તારોમાં પાણી વગર જીવી શકે છે. જયારે તેને પાણી પીવાની તક મળે ત્યારે તે એક સાથે 100 લિટરથી પણ વધુ પાણી પી શકે છે. રાત્રે તેના શરીરનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને દિવસે 41 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. કોઈ પણ ખતરાથી બચવા તે તેના ચારેય પગનો ઉપયોગ લાભ કરવા માટે કરે છે. જે યુદ્ધો રણમાં લડાયા હતા ત્યારે રાજા સમ્રાટોએ ઊંટનો ઉપયોગ કર્યો હતો. મુખ્યત્વે ઊંટની બે જાત ગણી શકાય, જેમાં અરબી અને બેકુટિયન ગણાય છે. આપણા દેશનું ઊંટ અરબી જાતનું છે. બેકુટિયન ઊંટનો મજબૂત બાંધો હોય છે અને એશિયાના હિમાચ્છિદ નિર્જન પ્રદેશમાં રહે છે. તેના શરીર પર આવેલા લાંબા બરછટ વાળને કારણે તેને ઠંડીથી રક્ષણ મળે છે. બેકુટિયન કરતા અરબી ઊંટની ઊંચાઈ વધારે હોય છે. તે 200 કિલોગ્રામ વજન 150 કિલોમીટર સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ઊંટ સૂકો ઘાસચારો અને રણમાં કાંટાળી વનસ્પતિઓનો પાલો ખાય છે. જયારે સારો ચારો મળે ત્યારે તે પચાવીને ચરબીમાં રૂપાંતર કરીને શરીરમાં તેનો સંગ્રહ કરે છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેના પરિવહનમાં વધુ ઉપયોગ થાય છે. હાથી ઘોડાની જેમ લોકો ઊંટને પાળે છે. તે રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે છે. તેનો ભારે વહન કરવા, ખેતરો ખેડવા કે પાણી ખેંચવામાં ઉપયોગ થાય છે. કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટ અલગ પ્રકારના હોય છે. ખારાઈ ઊંટ ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાના ગામડાઓમાં જોવા મળે છે. ખારાઈ ઊંટ દરિયાઈ ચેરિયાને ખોરાક તરીકે આરોગે છે. દરિયામાં 1-2 કિલોમીટર તરીને આ ઊંટ ખોરાક માટે ચેરિયા જંગલમાં જાય છે. કચ્છમાં ખારાઈ ઊંટ ભચાઉ તાલુકાના ચેરેથી લઈને ગોંધ, જંગી, આમરિયારા અને સુરજબારી સુધીના ખારી પ્રદેશમાં જોવા મળે છે. ખારાઈ ઊંટ સમગ્ર ભારતમાં કચ્છ અને ખંભાતના અખાતના કાંઠે જોવા મળે છે. સાથે જ આખા વિશ્વમાં દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા માત્ર કચ્છના ખારાઈ ઊંટમાં જ છે. દર વર્ષે 22 જૂને ઉજવાતો વિશ્વ ઊંટ દિવસ 2026ની ઉજવણી માટે ઊંટ આબોહવા પ્રતિરોધક દુધાળુ પ્રાણી તરીકે થીમ પર ઉજવાશે. આ વર્ષની ઉજવણી આંતરરાષ્ટ્રીય પશુપાલન નેટવર્ક્સ અને સંગઠનો દ્વારા સંચાલિત વધુ ને વધુ શુષ્ક ગરમ વાતાવરણમાં આજીવિકા ટકાવી રાખવા અને પોષણ પૂરું પાડવામાં ઊંટની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડશે. ઊંટણીના દૂધમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહ્યા છે. તે ડાયાબિટીસ અને અન્ય રોગો માટે ખૂબ જ ગુણકારી મળે છે. કચ્છના ભુજમાં આવેલી સરહદ ડેરી દ્વારા ઊંટના દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવાની પહેલ પણ કરવામાં આવી છે, જેનાથી માલધારી સમુદાયને આર્થિક ફાયદો થયો છે. દેશ અને વિદેશમાં ઊંટની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને અટકાવવા અને તેના સંવર્ધન માટે સ્થાનિક સંસ્થાઓ અને પશુપાલન વિભાગ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આપણે રણનું વહાણ અને ઇકોસિસ્ટમ માટે અગત્યના પાણી એવા ઊંટનું મહત્વ સમજીએ અને સમજાવીએ.
0: વિશ્વ ઊંટ દિવસ વિશે પ્રાસંગિક આપણે સાંભળ્યું. પોસિબલ સમા પાસે થઈ સંપાદના કમ્પરેશન મારનો આપણે સંચાર કર સુનીનો બુશ કરનો હવે સમાચાર પાસે
2: આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધુનિક વિશ્વમાં દરિયાઈ શક્તિના મહત્વ પર ભાર મૂકતા મજબૂત દરિયાઈ ક્ષમતાઓ દેશના આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ માટે નિર્ણાયક પરિબળ હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શ્યામાપ્રસાદ મુખર્જી બંદર પર 3 સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રે રાષ્ટ્રને સમર્પિત કરતા આ મુજબ જણાવ્યું. તાજેતરની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય નૌકાદળમાં 40 વધુ સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં ગઈકાલે વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષયવસ્તુ સાથે 12મા

દાદા કૃષ્ણને લદ્દાખના લેહમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. વિવિધ રાજ્યોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતના ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો. તેમણે યોગને રાષ્ટ્ર નિર્માણની શક્તિ બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી. સમગ્ર રાજ્યમાં એક સાથે 330 સ્થળોએ 1.25 કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ યોગાભ્યાસ કર્યો. દરમિયાન જિલ્લા મથક ભુજના મિયાવાકી વનમાં રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ 2000થી વધુ લોકો સાથે યોગ દિવસ ઉજવ્યો. સમગ્ર જિલ્લામાં યોગ દિવસ નિમિત્તે તાલુકા કક્ષાએ 10 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અબડાસાના મંગલેશ્વર બીચ ખાતે યોગ દિવસની ઉજવણીમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહની ઉપસ્થિતિમાં યોગનો કાર્યક્રમ યોજાયો હતો. સ્નાતક મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 પૂર્ણ પરીક્ષા ગઈકાલે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી, જેમાં 22,79,000થી વધુ ઉમેદવારો હાજર રહ્યા. આ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓમાં લેવામાં આવી. ગુજરાતમાં પણ 211 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ, જેમાં 78,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ત્યારે જિલ્લાના 4 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં 1,416 છાત્રોએ નીટની પુનઃ પરીક્ષા આપી હતી. પરીક્ષા કેન્દ્ર પર સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પરીક્ષા કોઈપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ તેવું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. નીટની પુનઃ પરીક્ષાના પ્રશ્નપત્રો સીમા સુરક્ષા દળના જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા હતા. રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજાશે. રાજ્યમાં આવતીકાલથી 25 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનું રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આજે યોજાશે, જેમાં રજૂઆત કરતાઓ આજે સવારે 8:00 થી 11:00 સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સ્વાગત ઓનલાઈનના નિવારણ ઉકેલ માટે માર્ગદર્શન આપશે. કચ્છ જિલ્લાના સરકારી જમીનો પર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો ગઈકાલે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. મુંદરા, માંડવી, નારાયણ સરોવર, જખૌ, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરાણા સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાન દરમિયાન કુલ 19,174 ચોરસ મીટર વિસ્તાર પરથી અંદાજે 3 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના દબાણો હટાવવામાં આવ્યા હતા. મહિલા T20 વિશ્વકપની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતીય ટીમને 6 વિકેટે હરાવી બીજી સફળતા મેળવી છે, જ્યારે ભારતની ટીમે પ્રથમવાર પરાજય ખમવો પડ્યો છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ પરની મેચમાં ભારતના 7 વિકેટે 158 રન સામે દક્ષિણ આફ્રિકાની ટીમે 4 વિકેટ ગુમાવી 161 રન કરી મેચ જીતી લીધી હતી. મરઝીને કપ 81 રન કરી નોટ આઉટ રહ્યા હતા. શ્રી ચારનીએ 3 વિકેટ ઝડપી હતી. એ અગાઉ ભારતે 7 વિકેટના ભોગે 158 રન કર્યા, જેમાં શેફાલી વર્માના 31 રન મુખ્ય હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: प्रधानमंत्री नरेन्द्र मोदी आंतरराष्ट्रीय योग दिवस 2026 ने वैश्विक उजाणीमां उत्साहभेर जोड़ावा बदल विश्वभरना लोकोनो आभार व्यक्त कर्यो। सोशल मीडिया पोस्टमां प्रधानमंत्रीए कह्युं, योग जीवनना तमाम क्षेत्रना लोकोने सुखाकारी अने सारा स्वास्थ्यना सहियारा प्रयासमां एक साथे लावे छे। તેમણે આશા વ્યક્ત કરી કે આ દિવસ આવનારા સમયમાં વધુ લોકોને યોગને તેમના રોજિંદા જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપશે। બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બે દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે। સાંભળીએ એક અહેવાલ।
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी। प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे। बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे। ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है। इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण। समाचार कक्ष से मैं रेग्नानी पांडे।
0: केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई 62,42,00,000 रूपयाना कथित बैंक छेतरपिंडीना केसमां मुंबई स्थित एक पेढ़ीना भागीदारोना आवासो अने अन्य स्थले धरवा पड्या। एक निवेदनमां सीबीआईए जणाव्युं कि इंडियन बैंकनी फरियाद पर 18 जूने केस नोंधाया बाद दरोडा पाडવામાં આવ્યા હતા। આરોપી વ્યક્તિઓએ કથિત રીતે ગુનાહિત કાવતરું ઘડી છેતરપિંડી કરી હતી અને બેંકોને દેવાદારના આંકડા અને અન્ય ખોટી નાણાકીય માહિતી રજૂ કરી લોન મેળવી હતી। દરોડા દરમિયાન તપાસને લગતા ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સે કહ્યું છે કે ઈરાન સાથેની વાટાઘાટો પ્રગતિ પર છે। ગઈકાલથી ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જન સ્ટોકમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો શરૂ થઈ છે। અમેરિકી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ, જ્યારે ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલિબાફ અને વિદેશમંત્રી અબ્બાસ અરાઘાચી કરી રહ્યા છે। પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દાઓને ઉકેલવા બંને દેશો વચ્ચે ચર્ચા થશે। શ્રી વાન્સે કહ્યું, વાટાઘાટકારો ચર્ચાને વધુ આગળ વધારી શકે છે। સાંભળીએ એક અહેવાલ।
2: લેક લ્યુસન કે

0: कि इसराइल और लेबनान के बीच युद्ध विराम बनाए रखने सहित क्षेत्रीय सुरक्षा के मुद्दों पर भी चर्चा जारी है। जेडी वेस ने कहा कि हाल के कूटनीतिक प्रयासों से सकारात्मक परिणाम मिले हैं और क्षेत्र में शांति तथा स्थिरता बनाए रखने के लिए अमरीका लगातार प्रयासरत है। समाचार कक्ष से शक्ति सिंह।
1: राष्ट्रीय परीक्षा एजेंसी एनटीए द्वारा जून 2026 में यूजीसी राष्ट्रीय पात्रता परीक्षा नेक नो आज थी प्रारंभ थशे। आ परीक्षा आगामी 30 तारीख सुधी कम्प्यूटर आधारित टेस्ट मोड में दररोज 2 पाड़ी में लेवाशे। यूजीसी नेट परीक्षा जुनियर रिसर्च फेलोशिप और असिस्टंट प्रोफेसर की जगहों में पात्रता और पीएचडी अभ्यासक्रमों में प्रवेश मेळवा लेवामां आवे छे। एनटीए उम्मीदवारों ने प्रवेश पत्र में बधी परीक्षा विगतों काळजीपूर्वक चकासवानी और दिव्यांग उम्मीदवारों ने केन्द्रों की अगाउथी मुलाकात लेवानी सलाह आपी छे। केन्द्रीय माध्यमिक बोर्ड सीबीएसई धोरण 12 ना गुण चकासणी और पुनः मूल्यांकन परिणामों जाहिर करने शुरू कर्यु छे। बोर्डना जणाव्या अनुसार 87% થી વધુ અરજીઓના પરિણામો જાહેર કરાયા છે, જ્યારે બાકીના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે। સીબીએસઈએ વિદ્યાર્થીઓને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ_ABAD ને ફોલો કરશો। ભારતે ગઈકાલે રોટરડેમમાં અંતિમ એફઆઈએચ પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું। ભારત તરફથી જુગરાજ સિંહ, અભિષેક અને રાજિંદર સિંહે ગોલ કર્યા। અંતિમ પાર્ટીમાં ભારતે અનેક પેનલ્ટી કોર્નરનો બચાવ કરતી વખતે શ્રેષ્ઠ દેખાવ કરીને વિજય મેળવ્યો। હાર્દિક સિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા। ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ એચ મેચમાં આજે ફ્લોરિડામાં કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ 2-2 ડ્રો રહી। આ પરિણામથી ગ્રુપ એચ મેચોના અંતિમ રાઉન્ડમાં બંને ટીમોને 2 પોઈન્ટ મળ્યા છે।

0: હાલ ગ્રુપ બીજીમાં ન્યુઝીલેન્ડ અને ઇજિપ્ત વચ્ચે મેચ રમાઈ રહી છે, જ્યારે અર્જેન્ટિનાનો મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગે ઓસ્ટ્રેલિયા સામે થશે. અંતર્યાન ગ્રુપ જી મેચમાં ગઈકાલે ઇરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ ગોલ રહિત ડ્રોમાં પરિણમી, તો ગ્રુપ એચમાં સ્પેને સાઉદી અરેબિયાને 4 ગોલથી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ ગઈકાલે રાત્રે માન્ચેસ્ટરમાં આઈસીસી 2020 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 5 બોલ બાકી રહેતા 4 વિકેટે 161 રન બનાવી મેચ જીતી લીધી. આ મેચ દરમિયાન ભારતીય કપ્તાન હરમનપ્રીત કૌર 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરૂણાચલ પ્રદેશ, હિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 6,550 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવીને 10 લાખ રૂપિયાની લોન અપાતી હોવાના સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા દાવાઓને ફગાવી દીધા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ દાવાઓને ભ્રામક ગણાવ્યા છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે 2 ખાનગી કંપની પર ખાદ્ય ઉત્પાદનોના સંદર્ભમાં 100% શબ્દના ઉપયોગ સંબંધિત ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ 1 લાખનો દંડ ફટકાર્યો છે. અને હવે આજના અખબારોમાં મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોમાં રામ મંદિરમાં દાનચોરી, પ્રધાનમંત્રીએ કરેલ યોગ અને ટ્રમ્પની ઈરાન પર ફરી હુમલાની ધમકી આ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે, ટ્રસ્ટીઓ કર્મીઓને અયોધ્યા ન છોડવા આદેશ. પીએમ મોદીએ કોલકાતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો, કહ્યું યોગ આપણને સૌને જોડે છે અને સાથે લાવે છે. ગુજરાત સમાચાર લખે છે, 50 વર્ષે 30ની યુવાની માટે યોગ શ્રેષ્ઠ, યોગ ગુરુ મોદી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાન 60 દિવસમાં માની જાય નહીં તો હોર્મુઝમાં અમે ટોલ વસૂલીશું, ટ્રમ્પ. નવ ગુજરાત પ્રથમ પાને લખે છે, પેપર લીક વિવાદ પછી કડક સુરક્ષા વચ્ચે નીટ પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાય. રામ મંદિર ચોરી, હોદેદારોને અયોધ્યા ન છોડવા આદેશ. ફૂલછાબ લખે છે, મુંબઈમાં મેઘમહેર, ચોમાસુ ફરી સક્રિય થયું.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોમો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરી. બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠકનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના બર્જન સ્ટોકમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો. સંશોધન અને અધ્યાપન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓની UGC નેટની પરીક્ષાનો આજથી આરંભ થશે. અને ભારતે અંતિમ FIH પ્રો લીગ હોકી મેચમાં નેધરલેન્ડ્સને 3-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: સાંભળશો હવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

समाचारों हेडलाइंस अत्यारे 8:30 9:30 સાંજે 5:10 તથા 7:05 કાર્યક્રમ હાલો કર્યું કાલ અત્યારે 8:32 રજુ કરશે વિષ્ણુગુર જેમાં મધ્યકાલીન સાહિત્યકાર જીગાળ સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત શ્રોતા 8:45 પ્રાયોજિત કાર્યક્રમ અમંગ સવારના વાકે સંતવાણી સાંભળી શકશો નારાયણ સ્વામીના કંઠે સવારે 9:32 પ્રેમ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સવારે 10 વાગે જેમાં

અમીર માતા દર્શક વિષાદી પણ તિથિ પર વિશેષ ફિલ્મ ગીતો લોકસંગીત 10:45 મિનિટે

आकाशवाणी भूज प्रस्तुत छे आजना मुख्य समाचार। राष्ट्रपति द्रौपदी मुर्मू मध्यप्रदेश जबलपुर में राणी दुर्गावती यूनिवर्सिटी 36वां दीक्षांत समारोह में विद्यार्थियों ने पदवी एनायत करी। प्रधानमंत्री नरेन्द्र मोदी मजबूत दरियाई क्षमताओं ने देश आर्थिक और व्यूहात्मक प्रभाव माटे निर्णायक परिबल गणाव्युं। नीट यूजी 2026 ની પુનઃ પરીક્ષા ટ્રક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંપન્ન। સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં વધતી ઉંમરની અસરોને રોકવા યોગની વિષયવસ્તુ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને લદ્દાખના લેહમાં ગાંધીનગરના માનસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ। પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઇરાન વચ્ચેની વાતચીત સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગત યોજાશે। ગાંધીનગર શહેરના 4 માર્ગને મોડેલ સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા માટે 50 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરી। અમદાવાદની વસ્ત્રાલમાંથી મોટા પ્રમાણમાં નશાકારક પદાર્થ જપ્ત કરાયો। સ્પાની યાર્ડમાં ચાલતા ડ્રગ્સના નેટવર્કને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું। હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી। ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિથી 324 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર 10 આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ। જેલ બાબતોના રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે નવી નિમણૂક મેળવનાર વર્ગ 1 અને વર્ગ 2ને 11 અધિકારીઓને નિમણૂક પત્ર એનાયત કરાયા। મુંદ્રા, માંડવી, નારાયણ સરોવર, જખૌ, માનકુવા, ખાવડા, નખત્રાણા અને નિરોણામાં સરકારી જમીન ઉપર વર્ષોથી કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। મહિલા T20 વિશ્વકપની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતીય ટીમને 6 વિકેટે હરાવી બીજી સફળતા મેળવી, જ્યારે ભારતની ટીમે પ્રથમવાર પરાજય ખમવો પડ્યો। હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે।

अचानक अंधारू थशे, जीवन में पर अचानक अंधारू वची गंदो, अचानक मृत्यु वची गंदो, तो इन पहला कोर करे जो, इन पहला जटलो जीवन पावटे है, ते माणी गिने जो, जीवन के समझी गिने जो, साहित्य जी गाल की करनी है, तो अज मध्यकालीन गुजराती साहित्य में जटला जटला गुजराती साहित्यकार थई गया, तमे मिली के याद करना है। सौथी पहला मुके याद अचे तो नरसिंह मेहता, नरसिंह मेहता 1404-1480 સુધી જો જીવન કાળ જીવ્યા, અને એની જે સાહિત્ય સર્જન જી ગાળ કર્યા, તો મામેરુ, શ્રાદ્ધ, હુંડી, શામળશા જો વિદા, હારમાળા, હિંડોળાના પદ, એમણે પ્રસિદ્ધ સાહિત્ય સર્જની, નરસિંહ મહેતા જો જન્મસ્થળ તળાજા ભાવનગર, કર્મભૂમિ જૂનાગઢ, ઉમાશંકર જોશી નરસિંહ મહેતા કે ગુજરાતી સાહિત્ય જા આદિ કવિ છે, અને એની જે પદ અને પ્રભાતિયા ખૂબ જ વખણ થવા, અને એને એટલે બન્યું કે નરસિંહ મહેતા એ મધ્યકાલીન સાહિત્યના સૌ પ્રથમ કવિઓ. નરસિંહ મહેતા જે જડે સાહિત્યનું નામ છે તડી ભેગો મીરાબાઈ જો પણ નામ છે. એમ જ સદીમાં થઈ ગયા મીરાબાઈ. મીરાબાઈ જો જન્મ રાજસ્થાન જા મેરાતા જિલ્લે જો કુડકી અથવા ચોકારી ગામ. બાબેનું કૃષ્ણ ભક્તિ જો કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ મુજબ દ્રષ્ટિએ રહે મીરાબાઈ રાઠોડ વંશા અને કૃષ્ણ ભક્તિની લીન. રાવ દુદાજી જા ચોથા પુત્ર રત્નસિંહજી દીકરી અને મેવાડ જા રાણા પ્રતાપસિંહ જા કાકી. ગિંધી વયે સિસોદિયા વંશા ભોજરાજ સાથે લગ્ન અને થોડેક સમયની વિધવા બન્યા. અને જે ગુરુભાઈ રૈદાસ અને જેમનો મૃત્યુ દ્વારકામાં થયો. મીરાબાઈ જા સાહિત્ય સર્જનજી ગાળ કર્યા તો નરસિંહ રામાયરા, સતીભામાનું રસોઈ, ગીત ગોવિંદની ટીકા, રાગ ગોવિંદ, મીરાની ગરબી ખૂબ પ્રખ્યાત. અને વાત કરીએ ભાવણજી, ભાવણજી જન્મ પાટણ મેં, આખ્યાન અને કડવાના પિતા ભાવણ કે ઓળખાંધો. અને ભાવણ સૌ પ્રથમ ગુર્જર શબ્દ લેના. ભાવણ જે અનુવાદ વો કાદંબરી. અને એની જે અન્ય સાહિત્ય સર્જનજી ગાલ કર્યા તો શિવ ભેગડી સંવાદ, ધ્રુવાખ્યાન, જરંદ્રાખ્યાન, રાવ વિવાહ, રામાયણ, રામલાલ ચરિત્ર, દ્રૌપદી વસ્ત્રહરણ, મામકી આખ્યાન, મૃગી આખ્યાન એ મળે. અને ગાય તેણીએ અખો. અખો અમદાવાદ નજીક જેતલપુર ગામની જન્મેલો. મૂળ નામ અક્ષયદાસ સોની, પિંડ વ્યવસાય સોની જો કામ કરીએ, પણ અખે કે ચૌહાણ તો જ્ઞાન જો વળલો. જ્ઞાની કવિ અમદાવાદની જમના નામજી ધરમજી ભેલ બનાયા. અને ગુજરાતી સાહિત્યને અખેજા છપા છપા એ સાહિત્ય જો પ્રકારાય એમને સર્જન કહેવા. સાહિત્ય સર્જન જી ગાળ કર્યા અનુભવ બિંદુ, અખે ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, કૃષ્ણ ઉદ્યોગ સંવાદ એ ખૂબ જ વાંચી જણાય અને સરસ. અને ગાળ કરીએ પ્રેમાનંદજી. પ્રેમાનંદજી જન્મ વડોદરામાં થયો. પ્રેમાનંદજી ઉપનામ મહાકવિ, આખ્યાન શિરોમણી, મુરાય ભટ્ટ. પ્રેમાનંદજી આખ્યાન ઓખા હરણ ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસની ગવાય. પ્રેમાનંદજી સુદામા ચરિત્ર કૃતિ દર શનિવાર જો ગવાય જતી અને હુંડી દર રવિવાર જો ગવાય જતી. કુંવરબાઈનું મામેરું સીમંત પ્રસંગે ગવા જતો. અને એને નવ સાહિત્ય સર્જનના કરીને પ્રેમાનંદ કે માળ ભટ્ટ તરીકે ઓળખાંધવા. બહી અન્ય કૃતિજી ગાલ કર્યું તો નળ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ્યાન, રણજ્ઞ, ઓખાહરણ, સુદામા ચરિત્ર, દશમસ્કંદ, શામળશાનો વિવાહ, કુંવરબાઈનું વાવેરું, પ્રેમાનંદજી અંતિમ કૃતિ દસમી સ્કંદ ગણીને અચાતી. હાલ હાલ કરણીએ શામળજી. બધી વાર્તા શામળ ખૂબ લખતા હતા. જન્મસ્થળ અમદાવાદની ગોમતીપુર. ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર બધી વાર્તાના પિતા સિંહાસન બત્રીશી, ગુજરાતી સાહિત્યજી અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાતી હતી. શામળજી પદ્માવતી, ચંદ્રચંદ્રવતી, સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, રૂપાવતી, કસ્તુરી, રોહિદાસ એ મને ખૂબ જ વાંચેલા એક સાહિત્ય. હવે ગાલ કહીએ પ્રીતમજી. કવિ પ્રીતમ જન્મથી અંધવા અને એટલે જ કહીએ કે સુરદાસ ચૌહાણ, જ્ઞાનપ્રકાશ, સાગર સરિતા, રણછોડ જીજા ગરબા એમણે પ્રીતમજો વાંચેલા એક સાહિત્ય સર્જન આય. હવે ગાલ કર્યું ભોજા ભગતજી. તો ભોજા ભગતજી જન્મ રાજકોટ છે દેવકી ગાલોડ મેં. ઉપનામ ચાબખાના પિતા. ભોજા ભગત ગુજરાતી સાહિત્યના નિરક્ષર સાહિત્યકાર વા ચાખબા અને વિદ્વાન શિષ્ય જીનારામ એની કે લેખીને લીધા. ભોજા ભગત સંત જીનારામ જા
गर्म मन में अचंत हम गाल के लिए दयाराम जी जन्मस्थल वडोदरा जिले जी चांदोद में उपनाम घर बेचा पिता वंशी बोल जो कवि बीजी मीरा रसिक श्रृंगारी घर में सम्राट पर मुझी गर्व भूमि की डब हुई मिडिलीन गुजराती साहित्य जा अंतिम साहित्य का रोड खंड हुआ पर भी मुझे खबर है दयाराम ने गोपी बनी कृष्ण भक्ति करी दवा महिला वेश में कृष्ण भक्ति करी है चुनियों ब्लाउज लाकीना पहनी ने कृष्ण भक्ति में लीन थी रही दवा बलराम जी ने चोड़ो हो कि कृष्ण भगवान की गोपी गोपरी अभी अभी जो कृष्ण के वाले थे वो है तो गोपी वेश तो धारण कर रहे हैं ना बलराम जी साहित्य गाथा जी गाल करिया तो ऐसी कई अब आख्यान आधारित कृति अजामिल आख्यान सती बना विदा और मेरा चरित्र वाची जड़ाई हरे गाल करे गंगा सती जी गंगा सती राजपुरा पालिताना जिलो भावनगर में जन्मया मूल नाम गंगाबाई काड़ूबा गोहिल पति जी मृत्यु बाद गंगा सती रोज एक लेख लिखे पालबाई के धार्मिक शिक्षण दिए 53 में भी गंगा सती समाधि गणा एट गंगा सती जा 52 पद खूबज माने जराई अभी साहित्य गाथा जी गाल करें तो मन तो लगे सोरथी संतवाणी ने शीलवंत साधु इंदु भजन खूब ज प्रख्यात है आज गाल के लिए असाहित ठाकर जी असाहित ठाकर एटले के तरगराजा ब्राह्मण जन्म सिद्धपुर में अने दिल्ली सल्तनत में अलाउद्दीन खिलजी जैसे समकालीन अने हेमाराव पटेल अने जा मित्र वा अने जे जे थी असाहित ठाकर भवाई जी शुरुआत किया भवाई के हैदर प्रकार जो नाटक असाहित ठाकर 360 जटला वेश लेना जिनमें रेवा पर जो वेश सौथी जूनो वेश है एन उपरांत झंडा झूलन जो वेश कजोड़ी जो वेश रंगली रंगली जो वेश कान गोपी जो वेश वगैरह वेश असाहित ठाकर जा जानी जाए उपरांत हंसावली नाम जी पदी वार्ता पण असाहित ठाकर ने नाया हे मेरेवा मध्यकालीन युग जा साहित्यकार हाई थोड़ाक साहित्यकार पण निर्मित युग जा पण गणी गणो तो सौथी पहले निर्मित युग जा साहित्यकार दलपतराम तरवाड़ी जो जन्मस्थल सुरेंद्रनगर जो वडवाण अने जो उपनाम कविश्वर लोक हित चिंतक गुजराती वारे राणी ना वकील प्राचीन गुजराती साहित्य जो मणिया पल्ला कवि दलपतराम नवो साहित्य प्रकार हडूला लेना दलपतराम जी कितनी विशेष कृतियों की गाल करिया तो सौ प्रथम गुजराती कविता बापरनी पीपर सौ प्रथम गुजराती नाटक लक्ष्मी दलपतराम जो श्रेष्ठ नाटक हो मिथ्याभिमान अने प्रथम गुजरात करुण प्रशस्ती फार्मिस विरह अन्य साहित्य सर्जन जी गाल करिया तो दलपतराम जो नाटक लक्ष्मी अने मिथ्याभिमान खूबज माने जरा नाटक निबंध भूत निबंध ज्ञाते निबंध अने बाल विवाह निबंध नर्मद युग जी गाल करी धावू अने नर्मद की याद न करू तो मैं को वाचा वाचू हाँ गाल करी है नर्मद लाभ शंकर दवे जन्मस्थल सूरत उपनाम समय मूर्ति अर्वाचीन गद्य पद्य नो पिता अर्वाचीनो ना आद्य अर्वाचीनो नो अरुण नर्मद जी कितनी विशेष कृतियों की गाल करिया तो सौ प्रथम गुजराती आत्मकथा मारे हकीकत नर्मद बिना सौ प्रथम गुजराती शब्दकोश नर्मकोश पर नर्मद बिना सौ प्रथम गुजराती निबंध मंडली मड़वा थे थता लाभ अने सौ प्रथम गुजराती साहित्य जो सामायिक डांडियो पर नर्मद बिना नर्मद जी अन्य नोंधपात्र कृतियों की गाल करिया तना हटवू अवसान संदेश स्त्री किरणी काव्य संग्रह राज्य रंग महादर्शन सर्व संग्रह अनिजा साहित्य सर्जनी हम ख्याल करें ना मुके छेले साहित्यकार जी एटले के आज जे छेले साहित्यकार जी एम जो नाम है दुर्गाराम मंचाराम मेहता जन्मस्थल सूरत अने ईस्वीसन 1826 में सूरत में गुजराती शाहजी शुरुआत किया अने मानव धर्म सभाजी शुरुआत किया स्थापना किया अने जे साहित्य सर्जन जी गाल करिया तो रोजनीशी धर्म साहित्य समाज सुधारणा पत्रोई इमड़े इने जा श्रेष्ठ साहित्य आई बाबू अनेक साहित्यकार गुजराती साहित्य में थई आई समय मिलते पर जरूर इने मने साहित्यकार की याद करीबो पर अज्जो टाइम हाले पूरो थिया तो हाले करियो गाल में आवया आजो रेडियो दोस्त विष्णु गुरु फिर मिलबो नवी नवी विषय साथ नवी नवी गाने साथ त्या सुधी आज आज

સાંભળો છો?

0: છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: શાળા ભવિષ્ય નો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ નો મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાય છે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું માનવી ભાવો અને ભણવાની તક આપો.

0: છે મારી સ્કૂલ. ટીકેશ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ. છે ને ગજબ જેવી વાત.
1: સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ.

संतानी आपे सांभळी लखता गोपाल रामजी गोहिल। આપણે સમજે આકાશવાણીના ભુજ કેન્દ્રનું

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: રજૂ કરે છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, આજે ફિલ્મ નિર્માતા નિર્દેશક અલ્વી પ્રસાદની પુણ્યતિથિ. તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પાયાના પાથર સમાન નિર્માતા નિર્દેશક એક્ટર એવા અલ્વી પ્રસાદની પુણ્યતિથિ પર એવું સાંભળીએ તેમના દ્વારા નિર્દેશિત ફિલ્મ કીધો. પ્રથમ ગીત છે ફિલ્મ શારદાનું, કંઠ છે લતા મંગેશકર અને આશા ભોસલેનું.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય.
0: શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો? દરિયો ખેડવા જાવ તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી મા કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં સારે.

0: છે મારી સ્કૂલ. ટીકેશ નો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ. છે ને અજબ જેવી વાત.
1: સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવનો મહત્વ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: ये सफर है सबसे बेहतर है।
1: ભાઈ ક્યાં સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: લઈએ જાય છે તો ભૂલે ચૂકે પણ આઈએમપીએલ હજી ખાતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન આઈએમપીએલ ઓળંગીની માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
1: આપણી સજાગતા અને તકેદારી આપણી બનાવી સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા

0: જવાની છે મારી સ્કૂલ. જીતેશ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનું છે શાળા પ્રવેશોત્સવ. છે ને જબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવનો મહત્વ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાય છે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આ છે ગીત ફિલ્મ હમરા હીનો.

0: બાબુ ઘડીએ જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
1: આપણી સજાગતા અને તકેદારી આપણે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: અરે ભાઈ, ક્યાં સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કંઠે તો કરશન સાગઠિયાનો આ સાથે જ લોક સંગીત અહીં પૂરું થાય છે. આપણે સમજા આકાશવાણીના ભુજ કેન્દ્રનું અમારા હવે પછીનું પ્રસારણ કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી.

છાપામાં મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સ 480 અંક, જ્યારે નિફ્ટીમાં 144 અંકથી વધુ અંકનો ઉછાળો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ભારતીય મહિલા હોકી ટીમને એફઆઈએચ મહિલા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્ષ ખાતે સીઆઈએસએફના નવા આધુનિક મુખ્યાલયના નિર્માણ માટે ભૂમિપૂજન કરશે. નવી દિલ્હી ખાતે આજથી એનએસએ અજીત ડોભાલજીની અધ્યક્ષતામાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બે દિવસીય બેઠકનો પ્રારંભ થયો. આજે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાજ્યનું પહેલું પૂર્ણ બજેટ રજૂ થશે. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ વ્યૂહાત્મક સરહદ સુરક્ષા અને વિદેશ નીતિના મુદ્દાઓની સમીક્ષા માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની અભ્યાસ મુલાકાતે. પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી જિલ્લાના જલદાબારી ખાતે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 6 થયો. 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 પૂર્ણ થયો. મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુદેવ વર્માએ આ મહોત્સવને નોન ફિક્શન સિનેમા માટે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત મહોત્સવોમાંનો એક ગણાવ્યો. કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે સરકાર તમામ નાગરિકો માટે ન્યાયને વધુ સુલભ અને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગોવા પોલીસની ગુના શાખાએ મણિપુરમાં પ્રતિબંધિત સક્રિય બળવાખોર સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી પીએલએના સભ્યની ધરપકડ કરી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સે જણાવ્યું કે સ્વિટ્ઝરલેન્ડમાં ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો યલો એલર્ટ, ત્યારે તાપીના વેરા તેમજ વાલોડ તાલુકાના કેટલાક ગામો અને ગણદેવી પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા. ભારતીય ક્રિકેટ તંત્ર દ્વારા 14 જુલાઈથી શરૂ થનારા આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની 15 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી. હવામાન વિભાગની આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: सिकंदर तू अत्यारे दरियो जाय छे? अरे ना भाई ना, मने खबर छे के मानसून ब्रेक दरमियान दरियो न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: ए बराबर, मानसून ब्रेक दरमियान दरियो खेडवो ए गंभीर अने सजापात्र गुनो छे। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતનો પ્રસારણ।

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં સેન્સેક્સમાં 420 અંક જ્યારે નિફટીમાં 125 અંકનો ઉછાળ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર મંગોલિયા અને દક્ષિણ કોરિયાની મુલાકાતના પહેલા તબક્કામાં મંગોલિયા પહોંચ્યા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. આવતીકાલે તેઓ એમપીએલએડી યોજના હેઠળ મંજૂર કરાયેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. છત્તીસગઢમાં આજથી 26 જૂન સુધી સોમનાથ સ્વાભિમાન સાંસ્કૃતિક યાત્રાનું આયોજન. રાજ્યના 1000 મહાનુભાવો એક ખાસ ટ્રેન દ્વારા સોમનાથ ધામ પહોંચશે. કતારમાં મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા, જ્યારે 18 અન્ય ગુમ થયા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ સરગાંવકર ગ્રુપ સાથે સંકળાયેલા ગોવા ગેરકાયદેસર આયર્ન ઓર કાર્ટન કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આશરે 1023 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી. સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો પૂર્ણ થયા બાદ આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો મોટો ઘટાડો થયો. નર્મદા ડેમમાં 16,750 કરતા વધુ ક્યુસેક પાણીની આવક થઈ ડેમની સપાટી વધીને 126.89 મીટર પહોંચી. 27 ગુજરાત બટાલિયન એનસીસી જામનગરના કેડેટ્સે 14-21 જૂન દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અભિયાનનું જિલ્લાવ્યાપી નેતૃત્વ કર્યું. આજે વહેલી સવારથી જ વલસાડ, ધરમપુર, કપરાડા સહિત વાપીમાં વરસાદ. ફિફા વર્લ્ડ કપ 2024માં ઇજિપ્તે આજે સવારે વાનકોવરમાં ન્યુઝીલેન્ડ સામે 3-1 થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો. ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરાયું. હવામાન વિભાગને આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મહિલા ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાએ આઈસીસી T20 વિશ્વકપની ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ફિફા ફૂટબોલ વિશ્વકપની ગ્રુપ એચ મેચમાં આજે ફ્લોરિડામાં કેપ વર્ડે અને ઉરુગ્વેરી વચ્ચેની મેચ 2-2 થી ડ્રો રહી. અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12 વાગ્યાની 2 મિનિટ થઈ રહ્યા છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

વિરાજ બીજલ ઉપાધ્યાયને સાંભળી રહ્યા હતા. રચનાથી ઉમાશંકર જોશીની ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ

0: विशेष कार्यक्रम संग्रह प्रस्तुत करता हितेश नावाणी। एक फोटोग्राफर आने ना अंदर बनने। Oh lovely, well done. Business loan approved कर दी। Cover हर्षे मोटो स्टूडियो। नवो कैमरा, नवी लाइट्स। साथे साथे नवी कार पर ले ले। एज लोन ना थी। ना, लोन जमा कर ली दीजिए नमाज वापो। समय साथ EMI चुका दो। क्रेडिट स्कोर बताओ। अने बीजी लोन सरलता थी मेरे।
1: कार मेरी तुम्हारे फोटोज ले ले।
0: समय पर।
2: RBI कहे छे
0: मानव की ये समझदारी समृद्ध नारी
3: मुझे मो खुश हुआ
4: खुश हुआ।
0: अरे लेते लशु बस आज ही चले मैंने आम ऐसे मुझे फिल्म में फिल्म में फील थे रही छे आम चारे बाजू छे ने फिल्म जगत देखाई रही छे इतने मारू तो आवे चाल्या कर छे શ્રોતા મિત્રો અને અમારી વાલી વાલી સખીઓ કાર્યક્રમ સહયરમાં લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સૌને મજા ચોક્કસ આવશે એના નામે ઓકે ઓકે લિપિ પણ થયું છે શું આજે એમ તો તમે ફિલ્મી ફિલ્મી થઈ ગયા છો મને તો એવું લાગે છે કે હમણાં તમે એક્ટિંગ પણ કરવાનું શરૂ કરી દેશો ના એવું નથી આજે છે ને મને આમ ચારે બાજુ હિન્દી સિનેમાનો ગજતો અવાજ અમરીશ પુરી સંભળાઈ રહ્યા છે ખબર છે કેમ કારણ કે શ્રોતા મિત્રો આજે અમરીશ પુરીની જન્મ જયંતિ છે જો કે આ કલાકાર હવે આપણા વચ્ચે નથી રહ્યા પણ આપણા સૌના દિલમાં જીવંત છે
5: मैं तुम्हारे मुंह पर भी मार सकता था लेकिन टीचर में पत्थर मारना मुझे अच्छा नहीं लगता।
0: हाँ लिपि કેટલીક વ્યક્તિઓ એવી આવે છે ને કે જે ફિલ્મોને જીવંત બનાવી દે છે અને માટે જ હંમેશા યાદ રહી જાય છે ને વારે વારે યાદ પણ આવતી રહે છે અને જયારે આપણે ભારતીય સિનેમાના યાદગાર ચહેરાઓની વાત કરીએ ત્યારે અમરીશ પુરીનું નામ અવશ્ય યાદ આવે
6: જા સિમરન જા જીવે આપની જિંદગી જા બેટા જા
0: જા સિમરન જા જીવે આપની જિંદગી હા તો કેમ ભૂલાય બોલો મિત્રો ખબર છે 22 જૂન 1932 ના રોજ જન્મેલા અમરીશ પુરી શરૂઆતમાં હીરો બનવાના સપના લઈને મુંબઈ આવેલા પણ પહેલા જ સ્ક્રીન ટેસ્ટમાં એમને કહી દેવામાં આવ્યું કે એમનો ચહેરો હીરો જેવો નથી પણ અમરીશ પુરીએ હાર ન માની નોકરી કરી રંગભૂમિ સાથે જોડાયા નાટકો કર્યા અને પછી ધીમે ધીમે ફિલ્મોની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું એક વિલન તરીકે પણ હીરો કરતા ઓછું નહીં સાચે પછી તો એક એવો સમય આવ્યો કે ફિલ્મનો હીરો કોણ છે એવું લોકો નતા પૂછતા પણ પૂછતા કે આ ફિલ્મમાં વિલન તો અમરીશ પુરી છે ને તમને શું લાગે છે લોકો આજે પણ એમને કેમ યાદ કરતા હશે શ્રોતા મિત્રો કારણ કે અમરીશ પુરી હંમેશા એક પાત્રને પહેરી લેતા એક પાત્ર બની જતા મોગેન્ડો બલવંતરાય ઠાકુર દુર્જનસિંહ મોલારામ દરેક પાત્ર અલગ આ તો થઈ સ્ક્રીન ઉપરની વાત આ તો થઈ પડદા ઉપર જે દેખાય છે એની વાત અને પડદા પાછળ ખૂબ જ સરળ શિસ્તબદ્ધ અને પરિવાર પ્રેમી વ્યક્તિ જોરદાર વિરોધાભાસ પણ એકદમ સાચો વ્યક્તિ પડદા પાછળ તે જીવનમાં સાચેમાં જીવી જનાર વ્યક્તિ ચાલો મિત્રો અમરીશ પુરીની યાદમાં એક એવું ગીત સાંભળીએ જેમાં તેમનો અભિનય પણ દર્શકોને ખૂબ ગમ્યો હતો

0: એકવાર શ્રોતા મિત્રો સ્વાગત છે તમારું સહિયર કાર્યક્રમમાં, જ્યાં વાત કરી રહ્યા હતા દિગ્ગજ કલાકાર અમરીશ પુરી વિશે. જન્મજયંતિના આ અવસરે અમરીશ પુરીજીને શત શત નમન. સાથે સાથે શ્રોતા મિત્રો, આજે છે 23 જૂન, આંતરરાષ્ટ્રીય વિધવા કલ્યાણ દિવસ. શ્રોતા મિત્રો, વિધવા આ શબ્દ સાંભળતા જ ઘણી વાર આપણા મનમાં કરુણા, એકલતા કે સંઘર્ષનું ચિત્ર ઉભું થાય છે. પણ દરેક વિધવા સ્ત્રીની ઓળખ માત્ર તેના જીવન સાથેના અભાવથી નથી થતી, તેની પોતાની પણ એક વ્યક્તિગત ઓળખ, ક્ષમતા, સ્વપ્નો અને આત્મસન્માન હોય છે. આપણા સમાજમાં અનેક એવી બહેનો છે જેમણે જીવનની મુશ્કેલી પરિસ્થિતિઓનો હિંમતથી સામનો કરીને પોતાનો પરિવારને સંભાળ્યો છે, સંતાનોને શિક્ષિત કર્યા છે અને આત્મવિશ્વાસથી નવી શરૂઆત કરી છે. ખરેખર શક્તિનો અર્થ માત્ર શારીરિક બળ નથી, જીવનના આઘાતો પછી પણ ફરી ઉભા થવાની ક્ષમતા એ પણ શક્તિ જ છે ને. અને આવી શક્તિ અનેક વિધવા બહેનોમાં જોવા મળે છે. ઘરમાં, સમાજમાં કે આસપાસ કોઈ એવી બહેન હોય કે જે જીવનના આવા તબક્કામાંથી પસાર થઈ રહી હોય, તો તેને હૂંફ આપે, પ્રોત્સાહન આપે અને તેની સાથે માનપૂર્વક વર્તીએ. કારણ કે ક્યારેક એક સ્નેહભર્યો શબ્દ, એક પ્રેમભર્યો શબ્દ, એક વિશ્વાસભરી વાત અને એક સહાનુભૂતિપૂર્ણ વર્તન પણ કોઈના જીવનમાં નવી આશાનો દીવો પ્રગટાવી શકે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ નિમિત્તે એવી તમામ બહેનોને અમારા વંદન, જેમણે સંઘર્ષ વચ્ચે પણ જીવનનો દીવો પ્રગટતો રાખ્યો છે. અને અંતમાં એક વિચાર, પરિસ્થિતિઓ જીવનની દિશા બદલી શકે છે, પણ હિંમત અને આત્મવિશ્વાસ જીવનને ઓળખ બનાવે છે. તો શ્રોતા મિત્રો, આ વિષયને અનુલક્ષીને જ આજે કાર્યક્રમમાં એક ખૂબ જ ઉપયોગી વાતચીત સાંભળીશું. રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની આ વાતચીતમાંથી વિધવા સંરક્ષણ, સહાય અને સ્વાવલંબન માટે સરકાર દ્વારા કેવા પગલાઓ લેવાઈ રહ્યા છે અને શું કાયદો છે તે વિશે જાણીશું. આવો ઉત્કર્ષ મરાઠીની રાજેશ સોલંકી સાથેની આ વાતચીત સાંભળીએ.
1: શ્રોતા મિત્રો, એવું કહેવાય છે કે સ્ત્રીના જીવનમાં પતિનો ટેકો માત્ર ભાવનાત્મક ટેકાનો સ્ત્રોત નથી, પણ સામાજિક અને આર્થિક સુરક્ષાનો પાયો પણ છે. પરંતુ જ્યારે આ ટેકો અચાનક છીનવાઈ જાય છે, ત્યારે ઘણી સ્ત્રીઓ એકલતા, સામાજિક ભેદભાવ અને આર્થિક પડકારોનો સામનો કરે છે. વિશ્વ વિધવા દિવસ નિમિત્તે આજે આપણે એવી સ્ત્રીઓ વિશે વાત કરીશું જેમની સમસ્યાઓ ઘણીવાર મુખ્ય પ્રવાહના સમાજની ચર્ચાઓમાંથી બહાર રહે છે. અમારી સાથે એક એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી છે, શ્રી રાજેશભાઈ સોલંકી. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.
2: થેન્ક યુ સર.
1: સૌ પ્રથમ રાજેશજી, જણાવશો કે ભારતની આઝાદી પહેલા રાજા રામમોહન રોય છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા ઘણા સમાજ સુધારકોએ વિધવા મહિલાઓના અધિકારો અને ગૌરવ માટે લડત આપી હતી. શું વિધવા મહિલાઓને લગતા મુદ્દાઓ આજે પણ સમાજમાં એટલા વર્ષો પછી પણ યથાવત છે?
3: અત્યારે સમાજમાં આજથી 100 વર્ષ પહેલા પણ તમે જે પ્રોબ્લેમ હતો એ આજે એમ કહેવાય કે એમાંથી માત્ર 10% જ પ્રોબ્લેમ નથી, પણ 90% પ્રોબ્લેમ એવો છે કે જે વિધવાઓ સહન કરી રહી છે.
1: તો આજે વિધવા મહિલાઓ કયા સૌથી સામાન્ય પડકારોનો સામનો કરે છે? સામાજિક ઉપેક્ષાની તો તમે વાત કરી, પણ નાણકીય અસુરક્ષા, માનસિક તણાવ અથવા કૌટુંબિક દબાણ, તો એના વિશે થોડી વાત કરશો.
3: કૌટુંબિક દબાણમાં સાહેબ એવું છે કે સૌથી પહેલા તો એના પતિ ઉપર જે નિર્ભર હોય છે, જ્યારે એનો પતિ પ્રેઝન્ટ ના હોય ત્યારે એ એનો માઇનસ થઈ જાય છે. એની પાસે પૈસા માટેની હાથ લંબાવી શકતો નથી.
1: તો ઘણી વાર એવું કહેવામાં આવે છે કે સમાજ આધુનિક બન્યું છે, પરંતુ શું વિધવા મહિલાઓ પ્રત્યેની ધારણા ખરેખર બદલાય છે? અથવા ભેદભાવ અને રૂઢિચુસ્ત માનસિકતા શું હજુ પણ પ્રવર્તે છે?
3: જી, હજી પણ ક્યારેક તમે જોયું હશે કે ભાઈ મોટી ઉંમરની વ્યક્તિ વિધવા હોય અને ઘરમાં શુભ પ્રસંગો હોય તો એ જ ઘરમાં વડીલો એ વ્યક્તિ એ વિધવા એ ગંગા સ્વરૂપ બહેનને રોકે છે કે બેન શુભ પ્રસંગ છે, તમે થોડા સાઈડમાં બેસજો. ત્યારે એને એમ લાગે છે કે મારું કોઈ અસ્તિત્વ નથી, અને જે વ્યક્તિનું અસ્તિત્વ ન હોય એને પોતાનું જે પણ હોય ને એ પણ વાળો ન લાગે. ઘણી વખત એવું હોય કે ભાઈ ભણેલીઓ સક્ષમ હોય તો નોકરી કરવા જાય ત્યારે એમ કે ભાઈ મારી નોકરી કરવી છે, જરૂરિયાત છે, ત્યારે એમ પેલું મેં સૌથી પહેલા જે સીવી જોઈને એમ કે ભાઈ બેન તમે હસબન્ડ નથી, એટલે એ જે એની માનસિકતા એ જયારે તૂટવાનું ચાલુ થાય કે જે એના બહુ દૂર થવા માંગતી હોય ત્યારે એ જે સહાયરૂપ જે બનવા માટે ખરેખર એને મદદ કરવી જોઈએ ત્યારે એનો પગ કપાઈ જતા હોય છે કે જયારે આ શબ્દ એને પડખામાં પડે છે.
1: તો તમારા અનુભવમાં વિધવા મહિલાઓને માત્ર સહાનુભૂતિની જ નથી જરૂર પણ આદર આત્મનિર્ભરતા સમાજ અને સરકારે કઈ દિશામાં ગંભીરતાથી કામ કરવાની જરૂર છે?
3: સમાજમાં સરકાર ઘણું બધું નાના ક્ષેત્ર પર કામ કરી રહી છે. જયારે ગંગાસર બહેનોની વાત આવે ત્યારે હું મારા તરફથી એટલું કહેવા માંગીશ કે એમને પણ આત્મનિર્ભર બનાવવા માટે કઈક એવી યોજના લાવે. એમને ખરેખર એક વિધવા સહાયરૂપ માટે જે 250 રૂપિયા જે મળે છે એ ખરેખર એના માટે પૂરતી છે, પણ એનાથી જીવન નિર્વાહ નથી થતું. હું માનું છું ત્યાં સુધી સરકાર

0: કરી શકો અને તમે જો યોગ્ય હોય તો ત્યાં તમે જોબ કરી શકો.
1: નરેશભાઈ, આપણા સમાજમાં વિધવા પુનર્લગ્ન નો નોંધપાત્ર સામાજિક વિરોધ હતો એક જમાનામાં, બરાબર? શું આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે?
0: આજે વખતે એમ કહેવાય કે જે 100 વર્ષ પહેલાનું અથવા 50 વર્ષ પહેલા જે સમાજમાં એક રૂઢિચુસ્તતા હતી કે ભાઈ બાળ લગ્ન થાય અને તરત બાળ વિધવા થાય, તો અત્યારે એવું નથી. બાળ લગ્ન નથી થતા. સરકારે એના પર ઘણો બધો વિરોધ ઉઠાવ્યો અને એ પ્લસ પોઈન્ટમાં પણ છે. હવે અત્યારે એવું છે કે ભાઈ અમુક ઉંમર સુધી વિધવા થયા હોય તો ખુદ એના કુટુંબને આગળ ચાલીને એ જે બેન હોય કે જે સસરા હોય એના એને સમજાવે છે કે ભાઈ જીવન ઘણો લાંબો છે, યાત્રા છે આ, બરોબર? અને તમે બીજા લગ્ન કરો ત્યારે કુટુંબના બીજા પણ સમજાવે, સમય સંજોગ અને કુટુંબ કામે આધીન થઈને એ બીજા લગ્ન પણ કરે છે. ત્યારે બીજા લગ્ન કરે છે ત્યારે એને પોતાના એક આત્મનિર્ભરતા હોય છે કે ભાઈ હવે જે છે મારી નવી યાત્રા શરૂ થશે, એટલે એક એની માનસિકતા પણ તૂટે છે, એને સહાનુભૂતિ મળી જાય છે. જયારે સહાનુભૂતિ મેળવવાની હોય ત્યારે જે પોતાના શાસ્ત્રી પક્ષથી જે મળે ને, પિયર પક્ષથી તો ચાલો કહેવામાં આવે કે બેટા તું લગ્ન કરી લે, બીજા હજી સમય ઘણો બધો છે, પણ જયારે એ જ વાત શાસ્ત્રી પક્ષથી કહેવામાં આવે ત્યારે એ એટલા મનથી એટલે એનો કોન્ફિડન્સ વધે છે કે ભાઈ મારા શાસ્ત્રી પક્ષ માટે મારી સાથે છે, જે થવાનું હતું એ થઈ ગયું, હવે મારે આગળનું વિચારવું પડશે.
1: હવે વાત કરીએ વૃદ્ધ વિધવા, તો વૃદ્ધ મહિલાઓની જે દુર્દશાને ધ્યાનમાં લેતા એકલતા, નાણકીય નિર્ભરતા અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણીવાર સૌથી સામાન્ય હોય છે. તમારા અનુભવમાં તેમના સૌથી મોટા પડકારો કયા છે?
0: જયારે મોટી ઉંમરે ગંગા સ્વરૂપ વિધવાનું સ્થાન એક સ્ત્રી લેતી હોય છે ત્યારે એના માટે એક મોટો પડકારો પણ છે કે એનું જીવન એકલવાય થઈ ગયું. એ એવા જીવનની યાત્રામાં નવમાં બેઠા હોય છે કે પુત્રને અમુક વાતો ના કરી શકે, વહુને વાત કરી શકે અને એની સાથે કોઈ બેસનારો નથી હોતો. આજની મોંઘવારીમાં વૃદ્ધ જયારે સિનિયર સિટીઝન કે ભાઈ એક

0: সে তো তোমার মা কে বানাবে, তো এই যে পাশে একটি কেটে বলে আছে ওই থেকে তুমি বার জেনে ওয়ার্ক করে শেখে অথবা বোতামে জীবন নির্ভর করে শেখে
1: এবং পোতার কম করে পোতে নথি
0: এমন পোতার পোক পাই না কাম নথি করে শেখে এ পোতে কান্থি সম্ভব পর না শেখে যে বলি কোই না মাত করে মাঙ্গে তো পোতে এটা অনুরূপ সব নথি শেখে কেন কেউ খায় কেবল আমি গুটন দুঃখায় হয় અને થોડું ચાલુ હોય તો પણ ચાલીને આગળ ના જઈ શકે. અને તમે ઘણી વખત જોયું હોય કે ભાઈ કોઈ વૃદ્ધ શાંતિથી બેઠા હોય પણ શાંતિથી નથી બેઠા, એને ઘૂંટણનો દુખાવો છે એટલા માટે બેઠા છે. હવે આ વાત એ કોઈને કરી ના શકે. ત્યારે સરકારશ્રી તરફથી મા કાર્ય યોજના એવી ઘણી યોજનાઓ છે કે જે એના એ કરી શકે છે. આજે સરકાર એને બધી રીતે સહાય આપવા તૈયાર છે, પણ એની જો એની પાસે જાણકારી નહીં હોય, પૂરેપૂરી જાણકારી નહીં હોય તો એ ઘરની બહાર પણ નહીં નીકળી શકે. આજે ઘણા એવા જગ્યા છે કે ત્યાં આગળ પુસ્તકાલય ખાલી વૃદ્ધો માટે બનાવેલા હોય છે, ઘણી એવી જગ્યા છે કે જ્યાં મંદિરોમાં પણ એમને અલગ બેસવાની વ્યવસ્થા, એમને અગોતરા એટલે કે એમને પોતે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, શાંતિથી જઈને દર્શન કરી શકે. સેમ વસ્તુ એ રીતે બેંક કોર્પોરેટમાં પણ આવી ગયો છે, બેંકોમાં પણ એવી રીતે છે કે ભાઈ સિનિયર સિટીઝન માટે લાઈન અલગ. આ જ વસ્તુ જયારે ગંગા સ્વરૂપ બહેનો સમજી લે તો પોતાના જીવનમાં ઘણા બધા આગળ આવી શકે છે, એના માટેની જાણકારી જરૂરી છે.
1: ભવિષ્યમાં સરકાર લોકોની સાથે ચાલી રહી છે, આ વિધવા મહિલાઓ માટે સરકારે કેટલાક પગલાઓ તો લીધા જ હશે,
0: જરૂર
1: તો એના વિશે થોડી વાત કરશો.
0: સરકારે સૌથી પહેલા વિધવા સહાય યોજના બહાર પાડી, થોડામાં થોડું એની મદદ થાય એવી રીતે વિધવા સહાય યોજના હેઠળ 250

0: برجر كده يا باشا.
1: صوته بقى كانت راسي يبقى يجمع كندا صوت ويتزان ستران جاسي مين هو تنوشي يوان وي چهره اي ويتواتي بره انو ایک ستان او تجا ایسا کیا بولی نا سکے ساسر ایمان نوا نوا کوئی جارا ساسر پرس وانا انو بدلی جگہ تے ریمور پارے کہ بھئی آہ مارا بکرا نو سے مارا بکرا کمالو سے آہ انو پولیسی سے تینا نام ہے بڑا نومینی ماہ انو نام رہی گورنمنٹ پر بدلی انو خرچو نومینی نا آتے سے کہ یہ انو وارسائی لکھے دوئے سے પરંત અમુક લેવલે એવી એવી વ્યક્તિઓ હોય છે કે જે આજના યુગમાં પણ એમ કહે કે ભાઈ એ રાક્ષસ છે. આજે જે વ્યક્તિ યુવાન વયે વિધવા થઈ છે એનું દુઃખ એ સમજી નથી શકતા. અને માત્ર એ ધન સંપત્તિ અથવા કોઈ પણ એવી સંપત્તિ કે જે એના પુત્ર દ્વારા પ્રેઝન્ટ કરેલી હોય એ તમામે તમામ પાસે છીનવી લે એનો હક જતો કરવા માટે પ્રયત્ન કરે અને ગમે તે રીતે એમને મારચૂર કરીને પણ અથવા માનસિક યાતના આપીને પણ એની એક સહી કરાવી લે. એ દીકરી જયારે સહી કરે ને ત્યારે સહી એમને નથી થતી, એ પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે અને એ સહી કરે ત્યારબાદ એનું જીવન એટલું બદલાયેલું હોય છે કે માત્ર એનું શરીર હોય છે, એમાં આત્મા નથી હોતો. કેમ કે એનું બધું જ વસ્તુ જતું રહ્યું, આજે એનો પતિ જતો રહ્યો એટલે એનામાંથી જીવ પણ જતો રહ્યો. અને આ એક સહી કરી લેવાથી એની પાદની જે મૂડી હોય કે જે એનાથી કઈ આગળ વધી શકે, પોતાના પુત્રને કે જે કઈ હોય એને આગળ વધવા માટે ભણવા માટે જે કઈ ખર્ચ કરી શકે એ પણ બધું જ કુટુંબ વાળા એની પાસેથી છીનવી લેતા હોય છે.
0: પ્રવેશભાઈ, આપ તો વર્ષોથી મહિલાઓ છે એમના જોડે કામ કરી રહ્યા છો, તો આપના અનુભવ કેવા રહ્યા છે?
1: અમારી સંસ્થા સારથી ફાઉન્ડેશન એક વિધવા બહેનો માટે થઈ અમે ગ્રોસરી કીટ આપી રહી છે. દર મહિને લગભગ 500-700 જેવી ગ્રોસરી કીટ જાય કે જે જરૂરિયાતો એ પૂરી થઈ શકે. અમારા માટે એવું છે કે ભાઈ એમને શુભકામના આપે છે કે ભાઈ એનો જે કઈ ખર્ચો એમાં માઇનસ થાય. હવે એની અંદર અમારી પાસે એવા વીડો પણ સામે દીકે છે કે અમારે આ જરૂરિયાત અત્યારે નથી, અમે થોડું કંઈક એવું કંઈક કામ બતાવો કે જેથી કરીને અમે અમારા જીવનમાં આગળ આવી શકીએ. ત્યારે અમે લોકો એનું નામ ડેટા અને બાયો ડેટા લઈ લઈએ છીએ અને અમને એમ લાગે કે આ કંપનીમાં કે આ ઓફિસમાં આ બેનની જરૂરિયાત પૂરી થશે અથવા એને લાયક છે તો એને બાયો ડેટા ત્યાં મોકલીએ, અમારો રેફરન્સ પડે, બધી જ જવાબદારી અમારી થાય એની સુરક્ષા સાથેની. ત્યારબાદ જે બેનો ભણવા માંગતી હોય કે ભાઈ મારે થોડું ટીચિંગ કરવું છે તો અમે લોકો એને અમુક સહાય આપીએ કે ભાઈ તમે આ જગ્યાએ ટીચિંગ કરો. કોલેજમાં અમુક રેફરન્સ પડતા હોય એ કોલેજમાં એ લોકોને ફ્રી શિક્ષણ આપે છે કે ભાઈ જેનાથી એનું જીવન નિર્વાહ ચાલી શકે. ત્યારબાદ જે યુવાન હોય વિધવા થયા હોય એ બહેનો માટે ખાસ અમે લોકો એક અલગ પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ભાઈ એ બેન આત્મનિર્ભર બને તો અમે લોકો એને ગૃહ ઉદ્યોગ ટ્રાન્સફર કરીએ કે ભાઈ એમને શું બનાવતા આવડે છે કે ભાઈ હું ઘરની બહાર નહીં નીકળી શકું પણ ઘરેથી બેસીને કામ કરીશ તો અમે લોકોને સેવા, બ્યુટી પાર્લર, ખોરાક એટલે કે જે ખાખરા પાપડ કે જે ગૃહ ઉદ્યોગ ઘરે બેઠા થઈ શકે અને પોતાનું જીવન તો એવા પણ અમે એ લોકોને અપડેટ કરાવીએ છીએ કે ભાઈ આ જગ્યાએ છે, આ જગ્યાએ તમે આટલું શીખ્યું હોય તમે તમારા ઘરેથી તમે બેન કરી શકશો.
0: રમેશભાઈ, શું આપણે લાગે છે કે જે ભણેલી મહિલા છે એ સમાજમાં કોઈ ફરક લાવી શકે?
1: જરૂર, બાળકોને ભણાવો, ખાસ કરીને દીકરીને.

માણસ બીજા ઉપર નિર્ભર ન થાય એના માટે એજ્યુકેશન જરૂરી છે. આજના યુગમાં હું દરેકે દરેક માતા પિતાને એક મારી તરફથી સલાહ આપીશ કે પોતાની બાળકીને એવી તૈયાર કરે એનું લગ્ન થાય.

0: सही आत्मनिर्भर थे। राजेश भाई अपना समाज में अपने जोड़ से फाइनेंस के नाणकीय बाबत हो हमेशा पुरुषों जो हो तो आपने शो मानव
1: समाज जगह जो पुरुष प्रधान देश है આજે મહિલાઓ પણ આગળ આવે છે એની પોતાની પણ ઇન્કમ હોય છે. મહિલાએ પોતાની જાણકારી માટે કોઈ યોગ્ય એજન્ટ હોય કે ભાઈ બેન્કિંગ ક્ષેત્રે કે ભાઈ પોતાનું કામ કઈ રીતે થાય છે, પોતે કમાયેલા પૈસા ક્યાં રોકવા કે જેથી કરીને પોતે આગળ એ નાણાં યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકે એની આવક વૃદ્ધિમાં થાય એવી એક સલાહ લેવી જોઈએ કે પોતાનું એક ફાઇનાન્સર જે હોય કે ભાઈ આ ફાઇનાન્સ કંપની છે એમાં પૈસા તમે રોકો તો તમને બેનિફિટ. પતિ ઉપર નિર્ભર ન રહી શકાય. આજે પતિ છે કાલે સવારે કોઈ જોયું નથી. આપણે કહીએ છીએ ને ભાઈ ન જાણે જાનકી ના થાય કાલે સવારે શું થવાનું. આજે તમારી પાસે બધું જ હોય અને એક પરમાં કશું જ ના હોય ત્યારે તમે પોતે જે રકમ જે તમે કમાયેલા પૈસા છે એ પતિએ ક્યાં મૂકેલા છે તમને પણ ખબર નથી. એક ક્ષણે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બેંકમાં એક વખત તમે જતા શીખો, ચેક ભરતા શીખો, ચેક માંથી પૈસા ઉપાડતા શીખો, એટીએમ કાર્ડ કઈ રીતે યુઝ થાય, પિન નંબર કોને કઈ રીતે અપાય. આજે પિન નંબર ઓટીપી છે બહુ જ કિંમતી છે. અમુક મહિલાઓને પોતાનો મોબાઈલ તો હોય છે પણ ઓટીપી શું વસ્તુ છે ખ્યાલ નથી. એક ઓટીપી થી આખું ખાતું ખાલી થઈ જાય છે અને પછી એની પરિસ્થિતિ જોવા લાયક ના હોય. એટલે એને એ પણ સમજાવવા જોઈએ કે ભાઈ એક ઓટીપી કોને આપી શકાય અને કોને ન આપી શકાય. ફોન તો ગમે ત્યાંથી ગમે ત્યાં આવવાના છે, પોતે કઈ રીતે જવાબ આપે છે જો એ વસ્તુનું એને નોલેજ હશે જો એ પોતે ફ્રોડ થતું એ રોકી શકશે. તો રમેશભાઈ અંતમાં એક સશક્ત મહિલા જેને સશક્ત વિધવા, સશક્ત વિધવા માટે આપની શું અપેક્ષાઓ છે?
2: સશક્ત વિધવા એ ત્યારે જ બની શકે જયારે સમાજ એની સાથે રહે, એને એક સન્માન આપે, એને પ્લેટફોર્મ આપે કે બેન અમે પણ તમારી સાથે જ છે. અને એ જે પ્લેટફોર્મ જે તૈયાર થાય ને અને એ વ્યક્તિ જયારે પોતાના પગ ભર થાય અને બીજા 50 વિધવા બહેનોને પોતાની રીતે આત્મનિર્ભર કરાવે ને ત્યારે એ સમાજ આગળ વધી શકે. આજે તમે જોઈ રહ્યા છો કે અમુક જગ્યાએ અમુક લેવલે એ બહેનો છે અને પોતે એ પોતાની આવડત બતાવે છે એ આખા સમાજની સામે જજુમીને આગળ વધી રહ્યા છે ત્યારે સરકાર પણ એને ઘણું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે ખરેખર એવા જે બહેનો હોય ને એને બંધાવવા જોઈએ. એમને વર્ષમાં નાનો એવરથી તમે સન્માનિત કરો કે એને પોતાનું સન્માન થયું છે એવું નહીં પણ સમાજે એનું સન્માન કર્યું છે એવું એને.
0: રાજેશભાઈ આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
3: સાયા કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા રાજેશભાઈ સોલંકી સાથેની ઉત્કર્ષ મરાઠીની વાતચીત. મિત્રો, આશા છે કે આ માહિતી જાણવા લાયક લાગી હશે અને જેમને પણ આ માહિતી ઉપયોગી થાય એમ લાગતું હોય એમના સુધી આ માહિતી ચોક્કસથી પહોંચાડજો. તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને ફરી મળીએ ત્યાં સુધી લિપિ ત્રિવેદી અને અલ્પા શર્માને આપો અનુમતિ. આપને અભિપ્રાયો એમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહયોગ કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 3800009. ઇમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, ABAD સહયોગ @gmail.com.

राजकुमार व्यास ने आप सांभळी रह्या हता रचना ते दुलाखाग्नि सुगम संगीत नो कार्यक्रम समाप्त थाय छे। प्रसारण आकाशवाणीना अमदावाद वडोदरा રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું। 1:20 સમયે શું ગુજરાતીમાં સમાચાર।

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બે દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની ચાર દિવસની મુલાકાતે. ભારત આજથી નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતાં 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ ગગડ્યા. અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે ન્યૂઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બે દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા છે. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી શેર કરતા કહ્યું કે તેઓ ભારત અને મંગોલિયા વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ આગળ વધારવા ફળદાયી ચર્ચાઓ માટે આતુર છે. આ દરમિયાન વિદેશમંત્રી મંગોલિયન નેતૃત્વ સાથે મુલાકાત કરશે. તેઓ મંગોલિયન વિદેશમંત્રી બેટમોંગ બર્ટસેટસેક સાથે વાતચીત કરશે. મુલાકાતના બીજા તબક્કાના વિદેશમંત્રી બુધવાર અને ગુરૂવારે દક્ષિણ કોરિયા જશે. આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર વિદેશમંત્રી ચો હ્યુંગ સાથે ચર્ચા કરશે. તેઓ ગુરૂવારે જેજુમાં શાંતિ અને સમૃદ્ધિ માટે જેજુ ફોરમમાં મુખ્ય ભાષણ પણ આપશે. કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે સરકાર તમામ નાગરિકો માટે ન્યાયને વધુ સુલભ અને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એક લેખમાં તેમણે જણાવ્યું, ન્યાયિક સંસ્થાઓ એક પુલ તરીકે સેવા આપે છે, જે દરેક હિસ્સેદારને ન્યાય અને સામૂહિક હિત માટે વિશ્વાસ, સંબંધ અને જોડાણની ભાવના વિકસાવવા સક્ષમ બનાવે છે. શ્રી મેઘવાલે કહ્યું, ટેલીલો અને ન્યાયબંધુ જેવી સેવાઓએ ન્યાયની સુલભતામાં સુધારો કર્યો છે. વિડીયો કોન્ફરન્સિંગ, વર્ચ્યુઅલ અદાલત અને અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ ન્યાયતંત્રને જનતાની નજીક લાવ્યું છે. તેમણે કહ્યું કે એઆઈ આધારિત સાધનોનો ઉપયોગ કરીને અદાલતોના ચુકાદાઓ અને આદેશોનું 18 ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવી રહ્યું છે. સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ વ્યૂહાત્મક સરહદ સુરક્ષા અને વિદેશનીતિના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની અભ્યાસ મુલાકાતે છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સમિતિ આ મહિનાની 25મી તારીખ સુધી જમ્મુ, શ્રીનગર, કારગીલ અને લેહની મુલાકાત લેશે અને સરહદી વિસ્તારોમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે. સમિતિ ભારતના દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરના વિકાસ, સિંધુ જળસંધિનું સસ્પેન્શન અને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકવાદના પડકારોની તપાસ કરી રહી છે. તે ભારત ચીન સંબંધો અને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સમિતિના સભ્યો વરિષ્ઠ નાગરિક અને લશ્કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. ઉપરાંત સરહદી વિસ્તારોમાં સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે. અગાઉ વિદેશ મંત્રાલય અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં સમિતિને ચીન ભારત સંબંધો અને પાકિસ્તાન પર ભારતના વલણ વિશે માહિતગાર કરી હતી. ભારત આજથી નવી દિલ્હીમાં બે દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળના વડાઓ આજે વિશ્વ સામે બિનપરંપરાગત સુરક્ષા પડકારો વિષય પર વિચારોનું આદાન પ્રદાન કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस दौरान साइबर सुरक्षा, डिजिटल खतरों, आर्टिफिशियल इंटेलिजेंस से जुड़े जोखिमों तथा अन्य गैर पारंपरिक सुरक्षा चुनौतियों पर चर्चा होगी. प्रतिनिधि आतंकवाद रोधी सहयोग और सूचना एवं संचार प्रौद्योगिकी के सुरक्षित उपयोग से जुड़े मुद्दों की भी समीक्षा करेंगे. बैठक में भारत, ब्राजील, चीन, रूस, दक्षिण अफ्रीका सहित ब्रिक्स के 11 सदस्य देशों के सुरक्षा प्रमुख भाग लेंगे. चीन के विदेश मंत्री वांग यी भी इसमें शामिल होंगे. ये चौथी बार है जब भारत ब्रिक्स की अध्यक्षता कर रहा है. इस वर्ष भारत की अध्यक्षता का विषय है लचीलापन, नवाचार, सहयोग और सतत विकास का निर्माण. समाचार कक्ष से मैं ब्रिटनी पांडे.
0: કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થયો હતો, જેમાં 54 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 18 અન્ય ગુમ થયા હતા. સત્તાવાર અહેવાલ અનુસાર વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંના એક રાસ લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં ગઈકાલે રાત્રે વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના કારણે બરઝાન ગેસ સપ્લાય સુવિધામાં મોટી આગ લાગી હતી, જેના કારણે કટોકટી પ્રતિભાવ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. રાજ્ય ઉર્જા જાયન્ટ કતાર એનર્જીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વિસ્ફોટ થયો ત્યારે નિકાસ ટર્મિનલના ભાગોને ફરીથી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી હતી. કતારના ગૃહ મંત્રાલયે જાનહાનીના આંકડાની પુષ્ટિ કરી છે. અધિકારીઓએ વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી છે, જ્યારે કટોકટી અને સુરક્ષા ટીમો સ્થળ પર શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. વિસ્ફોટ અંગેના કારણોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. समाचार आप आकाशवाणी पर सांभळी रह्या छो। आ समाचार नुं जीवंत प्रसारण आप अमारी यूट्यूब चेनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/gu अने अमारा एक्स हेन्डल AIR_news_ABAD ने फॉलो करशो। गोवा पुलिस ने गुना शाखाए मणिपुर में प्रतिबंधित सक्रिय बलवाखोर संगठन पीपल्स लिबरेशन आर्मी PLA ना सभ्य की धरपकड़ की। आरोपी लगभग बे दायका फरार होवानुं मनाय छे। धरपकड़ करायेल व्यक्ति की ओळख मंगटोंग बॉम इंगो तरीके थई छे। धरपकड़ बाद इंगो ने वधु आगळनी कार्यवाही माटे मणिपुर पुलिस ने सौंपवामां आव्यो हतो। पुलिस सूत्रे जणाव्यु कि आरोपी 16 जूने गोवा पहोंच्यो हतो। ते मणिपुर में गैरकायदे प्रवृत्तिओ निवारण अधिनियम 1967 हेठळ नोंधायेला केस में संकळायेल छे। मणिपुर पुलिसे 5 जूने खमीरी संबंधित केस में बे आतंकवादी ने धरपकड़ कराया बाद आ सफलता मळी छे। एन्फोर्समेंट डायरेक्टरेट ईडीए सलगांकर ग्रुप साथ संकळायेला गोवा गैरकायदेसर आयर्न ओर खाणकाम केस में प्रिवेंशन ऑफ मनी लॉन्डरिंग एक्ट हेठ आश्रे 1023 करोड़ रूपया की संपत्ति जप्त की। ईडी अनुसार जप्त करेली मिलकत पर स्वर्गस्थ अनिल वासुदेव सलगांकर की मिलकत तेमज सलगांकर माइनिंग इंडस्ट्रीज प्राइवेट लिमिटेड शांतिलाल कुशलदास एंड ब्रदर्स प्राइवेट लिमिटेड एस कांतिलाल एंड कंपनी प्राइवेट लिमिटेड सलिटो ऑर्स प्राइवेट लिमिटेड वर्टेक्स न्यूटन प्रोजेक्ट प्राइवेट लिमिटेड और सुवर्णरेखा प्राइवेट लिमिटेड सहित अनेक संलग्न कंपनी नामे नोंधायेली छे। ईडीए गोवा सीआईडी क्राइम ब्रांच द्वारा नोंधायेली एफआईआर ना आधारे तेनी तपास शुरू करी हती। स्विट्जरलैंड अमेरिका अने ईरान वच्चे नी वाटाघाटो पूर्ण थया बाद आज वैश्विक स्तरे क्रूड ऑइल भाव में 3% सुधीनो मोटो घटाडो थयो हतो। भाव घटाडाने कारणे पुरवठो खोरवानी चिंता उगरता अने ईरानी तेल निकास में वधारो थवानी आशा वधी हती। आंतरराष्ट्रीय बेंचमार्क ब्रेंट क्रूड 2% वधु घटीने लगभग $79 प्रति बेरल थयु हतु। ज्यारे यूएस वेस्ट टेक्सास इंटरमीडिएट क्रूड $75 प्रति बेरल नजीक ट्रेड थयु हतु, जे 3% नो घटाडो दर्शावे छे। यूएस अने ईरानी अधिकारीओ युद्ध विराम ने लंबावा अने प्रदेशमां तनाव घटाडवाना हेतुथी वाटाघाटोनो प्रथम राउंड पूर्ण कर्याना अहेवाल बाद क्रूड ऑइलना भाव गगड्या हता। पश्चिम बंगाल जलपाईगुड़ी जिल्ला जलदाबारी में राष्ट्रीय धोरीमार्ग 27 पर थे मार्ग अकस्मात में मृत्युआंक वधीने 6 थई गयो छे, जेमां बे वधु घायलों मौत थया छे। मृतकों में 2 महिलाओं अने 1 बाळकनो समावेश थाय छे। जलपाईगुड़ी मेडिकल कॉलेज होस्पिटल में 25 घायल मुसाफरो की सारवार चाली रही छे। 1.25 લાખ રૂપિયાનો જેના પર ઇનામ જાહેર કરાયું હતું તેવા કુખ્યાત ગુનેગાર લાલનસિંહનું ગઈકાલે રાત્રે સહારનપુરમાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ SDF એન્કાઉન્ટર કર્યું હતું। પોલીસે જણાવ્યું હતું કે સરસ્વા નાકુર રોડ પર ગોળીબાર થયો હતો। બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી લાલનસિંહ અને ગંભીર ગુનાહિત કેસોમાં વોન્ટેડ હતો, જેમાં વારાણસીમાં સબ ઇન્સ્પેક્ટરને ગોળી મારીને તેમની સર્વિસ પિસ્તોલ લૂંટવાનો અને ચંદૌલી જિલ્લામાં ફાયરિંગ અને લૂંટના કેસનો સમાવેશ થાય છે। ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યૂઝીલેન્ડ સામે 3-1થી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો। લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટનો પોતાનો પહેલો ગોલ કર્યો। આ જીત સાથે ઇજિપ્તે ગ્રુપ જીમાં પ્રથમ સ્થાન મેળવ્યું। આ અગાઉ ફ્લોરિડામાં રમાયેલી ગ્રુપ એચમાં કેટવાડે અને ઉરુગ્વે વચ્ચેની મેચ 2-2થી ડ્રોમાં પરિણમી હતી। ગઈકાલે રાત્રે કેલિફોર્નિયામાં ગ્રુપ જી મેચમાં ઇરાન અને બેલ્જિયમ વચ્ચેની મેચ 1-1 ગોલ વિના ટોર રહી હતી। આ પહેલા એટલાન્ટામાં ગ્રુપ એચ મેચમાં સાઉદી અરેબિયા સામે 4-0થી વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન બુક કર્યું હતું। સ્પેનના હવે 2 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે સાઉદી અરેબિયા 1 પોઈન્ટ પર છે। ઝારખંડમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં વીજળી પડવાથી લગભગ 8 લોકોના મોત અને 1 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે। રામગઢ, ગિરિડીહ, ખૂંટી, દેવઘર, ધનબાદ અને સાહિબગંજ જિલ્લામાં વીજળી પડવાની ઘટના બની હતી। મૃતકોમાં 1 સીપીઆઈ નેતા, 1 વોર્ડ સભ્ય, 1 ખેડૂત અને 1 અન્ય રહેવાસીનો સમાવેશ થાય છે। ઘાયલોની વિવિધ જિલ્લાઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે 2 દિવસની સત્તાવાર મુલાકાતે મંગોલિયા પહોંચ્યા। સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોના સંસદીય સ્થાયી સમિતિ જમ્મુ

0: કાશ્મીર અને લદ્દાખની 4 દિવસની મુલાકાતે ભારત આજથી નવી દિલ્હીમાં 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બેઠકનું આયોજન કરશે. કતારના મુખ્ય કુદરતી ગેસ નિકાસ માળખામાં વિસ્ફોટ થતાં 54 લોકો ઘાયલ, જ્યારે 18 અન્ય ગુમ. અમેરિકા ઈરાનની અધિકારીઓ વચ્ચે સ્વિટ્ઝરલેન્ડના વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કરોડો અહીંના ભાવ ગગડ્યા અને ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્ત ન્યુઝીલેન્ડ સામે 3-1 સાથે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંત ગની સોનારા વાંચે છે. વડોદરા જિલ્લાના 30 ગામોમાંથી પસાર થતો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માલ પરિવહન ક્ષેત્રે એક ભૂતપૂર્વ સીમાચિહ્ન સાબિત થઈ રહ્યો છે. વાયનાના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઉચ્ચ અધિકારીઓએ આપેલી માહિતીના આધારે જૂના ટ્રેક પર ગુડ્સ ટ્રેનની સરેરાશ ઝડપ માત્ર 25-26 કિલોમીટર પ્રતિ કલાક રહેતી હતી, તે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કારણે હવે 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. આ ઝડપને 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી લઈ જવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. માલગાડી સમર્પિત ટ્રેક અને ટ્રક ઓન ટ્રેન સેવાને કારણે મહેસાણાની દૂધસાગર ડેરીથી દિલ્હી સુધીના પરિવહન સમયમાં અંદાજે 60% ઘટાડો થયો છે. અગાઉ દૂધના ટેન્કરોને દિલ્હી પહોંચતા 70 કલાકનો સમય લાગતો હતો, જે હવે માત્ર 7 કલાકમાં પહોંચી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના ઉમરપાડા જિલ્લામાં આજે 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાતબારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગાંધીનગરમાં વરસાદ થતા લોકોમાં આનંદની લહેર જોવા મળી છે. સમગ્ર ડાંગ જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણની સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા. મુખ્ય મથક આહવા, બોરખેત, બોરખલ, પીપલામાં, વઘઈ અને તેના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ થવાના કારણે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. વલસાડ તાલુકામાં આજે 1 ઇંચ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનો યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં આજે ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપી જિલ્લાના ઉપાય ડેમમાં આગામી 1 વર્ષ સુધી પીવાના પાણીનો પૂરતો જથ્થો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે, જેના પગલે પીવાના પાણીને લઈ દક્ષિણ ગુજરાતવાસીઓ આગામી 1 વર્ષ ચિંતામાંથી મુક્ત થયા છે. આ અંગે ઉપાય ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર મહંત રાઠોડે વધુ માહિતી આપી. ડાંગ જિલ્લાના કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની નિકિતાએ નવી દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના વિકસિત ભારત યુવા ટુર્નામેન્ટ 2026 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. કાર્યક્રમ દરમિયાન કુમારી નિકિતાએ નારી શક્તિ વંદન અધિનિયમ, મહિલા આરક્ષણ બિલ વિષય પર પોતાના વિચારો અસરકારક રીતે રજૂ કર્યા હતા. લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, માહિતી સેવા સંબંધની ક્ષમતા તથા રાષ્ટ્રનિર્માણ પ્રત્યેનું સકારાત્મક અભિગમ અત્યંત પ્રશંસનીય રહ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABOVને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી
પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાના 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે ભાવનગર જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે સુરેશ ત્રિવેદી. બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સેવાબંધ ફાર્મ ખાતે કરવામાં આવી હતી, જેમાં 50 થી વધુ સગર્ભા માતાઓએ સાથે મળીને યોગાસન કર્યા હતા. તેમજ આ પ્રોગ્રામને લીડ કરવા માટે આંતરરાષ્ટ્રીય યોગ ખેલાડી 60 કરતા વધુ સુવર્ણચંદ્ર મેળવેલ એકસ્વી કાર્તિક સોમાણી ઉપસ્થિત હતા. તેમણે કહ્યું હતું કે દર વર્ષે સામાન્ય લોકો તો આ દિવસને ઉજવતા જ હોય છે, પરંતુ ભાવનગર નહીં પણ ગુજરાત આખામાં પહેલી વખત એવું બનશે કે એટલી મોટી સંખ્યામાં સગર્ભા મહિલા હાજર રહીને તેજસ્વી તેમજ દિવ્ય ભારતની પ્રાપ્તિ માટે ભારતની સંસ્કૃતિ, યોગ અને ધ્યાનને અપનાવીને યોગાસન કર્યા હતા. ભાવનગર જિલ્લાના ઐતિહાસિક અને આઇકોનિક સ્થળ હાથા બંગલા ખાતે મંગલ ભારતી લોકશાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્વસ્થ જીવન માટે યોગ થીમ હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નિયમિત યોગાભ્યાસ પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા જોવા મળી હતી. ભાવનગર શહેરમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત નજીક હોવા છતાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જૂન મહિનાના પ્રથમ દિવસોમાં બપોરનું મહત્તમ સરેરાશ તાપમાન 40.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ગત વર્ષની સરખામણીએ 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાનના આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા પખવાડિયામાં શહેરનું મહત્તમ તાપમાન સતત 41 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર રહ્યું છે. સામાન્ય રીતે જૂનના બીજા સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ અને ચોમાસા પૂર્વેની હલચલને કારણે ગરમીમાં આંશિક રાહત જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ વિપરીત રહી છે. પરિણામે દિવસ દરમિયાન તીવ્ર તાપ અને સાંજ સુધી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં વૃદ્ધો, બાળકો અને ખુલ્લામાં કામ કરતા લોકો માટે ખાસ સાવચેતી જરૂરી બની છે. વિશેષજ્ઞોના મતે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ઊંચા તાપમાનનું સંયોજન અસહ્ય બપોરનું મુખ્ય કારણ બને છે. આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિઓ સક્રિય બનશે ત્યારે જ ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે. દિવ્યાંગ વ્યક્તિઓના પુનઃસ્થાપન ક્ષેત્રે ભાવનગર અને બોટાદ જિલ્લાને સમગ્ર દેશમાં એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત કરવા માટે એક અભિજાત અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. શ્રી કૃષ્ણકુમારસિંહજી એમ ઉદ્યોગશાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન બંને જિલ્લાની 1,600થી વધુ શાળાઓ અને કોલેજમાં સંવેદના પર્વની ઉજવણી કરવામાં આવશે. વર્ષ 2019થી શરૂ થયેલા સંવેદના સોસાયટીના અભિયાનને વધુ વેગવંત બનાવવા માટે ખાસ આયોજન કરાયું છે. દિવ્યાંગોને ગાંધીજી તરીકે ઓળખાતા અને 1992થી સેવા આપતા સંસ્થાની જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોમાણી 60મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની પુષ્ટિપૂર્તિમાં આ પાવન અવસરે સામાન્ય વિદ્યાર્થીઓમાં દિવ્યાંગતા પ્રત્યે સંવેદના અને જાગૃતિ કેળવાય તેવા ઉમદા હેતુથી 4 પ્રમુખ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે શાળાઓ કે કોલેજો હજુ સુધી સંવેદના સોસાયટીમાં જોડાઈ નથી તેઓ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ ltsomani.com પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ભાવનગરમાં રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3060ની તાજેતરમાં યોજાયેલ પરિષદમાં શહેરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને રોટરીકલ ક્લબ, જે સમગ્ર ડિસ્ટ્રીક્ટ 3060ના એકમાત્ર ગર્લ્સની ક્લબ હોવાનું ગૌરવ ધરાવે છે. આ ક્લબને સમગ્ર વર્ષ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલ સમાજ ઉપયોગી કાર્યો અને પ્રવૃત્તિઓ માટે સમગ્ર રાજ્ય અને મહારાષ્ટ્રની કુલ મળીને 250થી વધારે ક્લબમાંથી બેસ્ટ ક્લબનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. સાથે સાથે સમગ્ર આ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે કોલેજની વિદ્યાર્થીને માધવી ચૌહાણને બેસ્ટ પ્રેસિડેન્ટનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તથા સંસ્થાગત કામગીરી બેસ્ટ ક્લબનો એવોર્ડ પણ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને પ્રાપ્ત થયો છે. જ્યારે શ્રેષ્ઠ પ્રોજેક્ટ ક્લબ સર્વિસ કેટેગરીમાં વંડર વુમનનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. તેમજ રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજને વર્ષ 2025-26 માટેના શ્રેષ્ઠ સામાજિક સેવારત સંસ્થાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. વેદાવાલમ અભયારણ્યમાં એક વર્ષમાં 2,667 પ્રવાસી વધ્યા, તેમજ અંદાજે 34 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ વેદાવદર કાર્ય રાષ્ટ્રીય અભયારણ્યની મુલાકાતે દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. ભાવનગર શહેરથી 48 કિલોમીટરના અંતરે ભાવ વિસ્તારમાં આવેલા વેદાવદર કાર્ય રાષ્ટ્રીય અભયારણ્યમાં વિવિધ વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. કાડિયા રાષ્ટ્રીય અભયારણ્યમાં વર્ષ 2024-25માં કુલ 15,200 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આપ સામે રહ્યા હતા ભાવનગર જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા સુરેશ ત્રિવેદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ હરિહરન સાંભળીએ રચના છે સુરેશ તો

0: میدونی بیت ساتیج فیلمسون گیت ما کارکران گول مهور این سمات پتویو اکش آنینو ام داگاد بود راکن دراب سمبری راشو
1: સિકંદર તો અત્યારે દરિયા જાય છે.
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન ભેગ દરમિયાન દરિયા ના જવાય અને માછીમારી ના કરાય. સમજો?
1: એ બરાબર. મોનસૂન ભેગ દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી.
0: સૌપ્રથમ સાંભળીએ નેટવર્ક સરવૈયાના સ્વરમાં કેટલાક પ્રાચીન ભજનો.

0: लोक संगीत कार्यक्रम में मित्र हम आप सुनी रहा था मौलिकाबेन दवे पास थी केटलाक लोकगीतों आ साथ ज आ कार्यक्रम अ समाप्त थयो।
1: ભાઈ કયા સાંભળ્યું આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની

ए सहभूज समाचार प्रदेश मारू वाचे छे। नमस्कार। गुजरात ना मुख्यमंत्री भूपेन्द्र पटेले पूर्व अग्निगुरु माटे एक महत्वपूर्ण जाहेरात करी छे। राज्य सरकार ना विविध विभागों में वर्ग 3 सवर्ग की सीधी भर्ती में हवे पूर्व अग्निगुरु ने 20% अनामत आपवामां आवशे। आ उपरांत तेओने शारीरिक क्षमता कसोटी माथी मुक्ति मळशे अने उपली वय मर्यादा में 3 वर्ष की छूटछाट अपाशे। जयरे अग्निगुरु स्कीम की प्रथम बेचना सभ्यों ने वय मर्यादा में 5 वर्ष की खास मुक्ति मळशे। આ ઐતિહાસિક નિર્ણયનો લાભ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપી, પ્લેટૂન કમાન્ડર, જેલ વિભાગના જેલર ગ્રુપ 2 અને જેલ સિપાહી તેમજ વન વિભાગના વનરક્ષક અને વનપાલ વર્ગ 3ની સીધી ભરતીઓમાં મળવાપાત્ર થશે। સરકારના આ કલ્યાણકારી પગલાથી દેશ સેવા કરી પરત ફરેલા અગ્નિવીરોને રાજ્યમાં રોજગારીની ઉત્તમ તકો પ્રાપ્ત થશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત શરૂ કરાયેલી ETM QR કોડ સિસ્ટમ મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। એપ્રિલ 2025 થી મે 2026 સુધીમાં બસોમાં 1.3 કરોડ થી વધુ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેનાથી નિગમને રૂપિયા 112.45 કરોડ થી વધુની આવક થઈ છે। મે 2026માં ટ્રાન્ઝેક્શન 4 ગણા વધીને 17.34 લાખે પહોંચ્યા છે। નિગમે તમામ 125 ડેપો પર 10,500 નવા EBTM મશીનો ફાળવી તમામ સર્વિસોમાં કેશલેસ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેનાથી છૂટા પૈસાની ઝંઝટનો અંત આવ્યો છે। ઉપરાંત 100 કિલોમીટરથી વધુ અંતરની 2,500 જેટલી લોકલ ટ્રીપ્સને ઓનલાઈન રિઝર્વેશન સાથે જોડાતા ગ્રામીણ મુસાફરો હવે ઘર બેઠા એડવાન્સ બુકિંગ કરી શકશે। મે 2026ના વેકેશનમાં પ્રીમિયમ એસી બસોમાં 78.85% અને સ્લીપર બસોમાં 17.53% રેકોર્ડ બુકિંગ નોંધાયું છે। જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 28 જૂનના રોજ યોજાનારા રાષ્ટ્રીય

વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. આ અભિયાન હેઠળ જિલ્લાના અંદાજે 314,293 બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવાનું આયોજન છે. આ માટે 1,506 પોલિયો બુથ અને 2,553 ટીમો કાર્યરત રહેશે, જે 4,85,115 ઘરો સુધી પહોંચશે. આરોગ્ય શિક્ષણ અને આઈસીડીએસ વિભાગના સંકલનથી એક પણ બાળક વંચિત ન રહે તેવું સુનિયોજિત આયોજન કરાયું છે. તંત્ર દ્વારા વાલીઓને 0-5 વર્ષના બાળકોને નજીકના બુથ પર લઈ જઈ પોલિયોના ટીપા અવશ્ય પીવડાવવા અપીલ કરાઈ છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો હટાવવાની વ્યાપક ઝુંબેશ હાથ ધરાઈ

67,770 થઈ છે. દૂર કરેલા બગાડોમાં 11 ધાર્મિક, 17 વાણિજ્યિક અને 2 રહેણાંક બાંધકામનો સમાવેશ થાય છે. તાલુકાવાર ભુજમાં સૌથી વધુ 15, અબડાસામાં 5, નખત્રાણામાં 3, ગાંધીધામમાં 2 તેમજ લખપત, મુંદ્રા, માંડવી, ભચાઉ અને રાપરમાં 1-1 બગાડ તોડી પડાયા હતા. તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આ કડક કામગીરી ચાલુ રાખવામાં આવશે. કરબલામાં શહીદોની યાદમાં મહોરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી માટે પૂર્વ કચ્છ નાયબ કલેક્ટર ચૌધરીના અધ્યક્ષસ્થાને અંજારમાં શાંતિ સંમેલનની બેઠક યોજાઈ હતી. તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવરશાહ બાપુએ જણાવ્યું કે મહોરમ માનવ જાત માટે નિશાળ છે અને 26 જૂનના રોજ સર્વધર્મ માનસ મોહબ્બત મજલિસ યોજાશે. નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ તાજિયાના નિયમિત રૂટ પર લાઇટ અને જરૂરી સુવિધાઓની ખાતરી આપી હતી. ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ભુજ શહેર બી ડિવિઝન અને માનકુવા પોલીસે 2 અલગ અલગ દરોડા પાડીને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી લીધા છે. ભુજ શહેરમાંથી 1 કેસમને 80 ગ્રામ ગાંજો, મોબાઈલ, બાઇક અને રોકડ સહિત કુલ 59,850 મુદ્દામાલ સાથે પકડી પાડી એનડીપીએસ એ પેથર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે અન્ય એક કાર્યવાહીમાં માનકુવા પોલીસે રેલવે ફાટક પાસેથી 1 કિસમને 45 ગ્રામ ગાંજો, મોબાઈલ અને રોકડ મળી કુલ 7,630 મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. ગુજરાતમાં હાલ ટ્રફ સક્રિય થતા વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 29 તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ અને નર્મદાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં 15-20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદની સંભાવના છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વર્લ્ડ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપે વચ્ચે મુકાબલો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પૂર્વ અગ્નિવીરો માટે અનેક મહત્વના નિર્ણય લીધા છે, જેમાં અનામતો ગઈ મળેલામાં છૂટછાટ સહિતના હિતકારી નિર્ણય સામેલ છે. સાંભળીએ એક અહેવાલ.
1: પૂર્વ અગ્નિવીરોને હવે રાજ્ય સરકારની વિવિધ સીધી ભરતીમાં 20% અનામત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ અગ્નિવીરો માટે કરેલા મહત્વના નિર્ણય મુજબ શારીરિક કસોટી માટે મુક્તિ તેમજ નિયત ઉપરી વયમર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ અપાશે. ઉપરાંત અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના સભ્યોને વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ આપવાના પણ નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા. આ નિર્ણયનો લાભ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીના પ્લાટુન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલને ભરતી માટે મળવા માત્ર થશે. આ ઉપરાંત જેલ વિભાગ હસ્તકની જેલર ગ્રુપ 2 અને જેલ સિપાઈ તથા વન રક્ષક તેમજ વન પાસ સમર્થોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ અપાશે. મહેશ સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ. મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંઘીય અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળા શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયોજનામાં જોડાશે. રમાંગીની સમારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ. વિશ્વ એથ્લેટિક્સ પ્રતિનિધિમંડળે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી રાજ્યમાં પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031 માટેના રમતગમત માળખાના અભ્યાસ અને નિરીક્ષણ માટે ગ્રીડ ઇવોલ્યુશન પેનલના અધ્યક્ષ એન્ટી ફિલહાફોસ્કીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ રાજ્યની 2 દિવસની મુલાકાતે છે. ત્યારે પ્રતિનિધિમંડળના સભ્યો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રમતગમત માળખાની નિરીક્ષણથી પ્રતિનિધિમંડળની રાજ્યની સજ્જતા અને રમત સંસ્કૃતિની પ્રત્યક્ષ અનુભૂતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ 2023ના આયોજન માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે, વર્ષ 2028માં વર્લ્ડ એથ્લેટિક્સ અંડર 20 સ્પર્ધા તથા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2031ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કક્ષાની કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના MOU કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિત નથી, પણ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા 2 દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસ યાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. મંત્રીશ્રીએ તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ 2026નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ નીતિ ખાસ કરીને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપનારી રોજગારલક્ષી અને ઉદ્યોગ મૈત્રી નીતિ છે. રાજ્યમાં નમોલક્ષ્મી યોજના અમલ થયા પછી શાળાઓમાં ધોરણ 9 થી 12 વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988થી વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઈ છે, એટલે કે 70% વધારો થયો છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80-100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2024-25માં 19,324થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઈ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125% વધારો સૂચવે છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજની પજવણીની ઘટનાના સાતેય આરોપી ફરાર થઈ ગયા છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષના 13 જુનિયર તબીબો પર અત્યાચાર ગુજારવાના આરોપ સાથે બીજા વર્ષના 7 સિનિયર તબીબો વિરુદ્ધ નિરમબાગ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ગુનો નોંધાવવાની સાથે જ તમામ આરોપી તબીબો મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડીને ફરાર થઈ ગયા છે. તેમને જપ્ત લેવા માટે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા એક વર્ષમાં જીએસઆરટીસીની બસોમાં અંદાજે કુલ 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા છે, જેના દ્વારા નિગમને 112 કરોડથી વધુની આવક થઈ છે. નિગમના જનસંપર્ક અધિકારી શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું કે એસટી નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના 125 ડેપો ખાતે 10,500 નવા ઈબીટીએમ મશીનો ફાળવાયા છે. તેમણે કહ્યું ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમરેલી સ્થિત રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ માર્ગ અને મકાન વિભાગની નવી બિલ્ડીંગના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું. આ ભવન અંદાજીત 8 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી વેકરિયાએ કહ્યું કે આ સુવિધાસભર અને અદ્યતન નવા બિલ્ડીંગના નિર્માણથી જિલ્લામાં સરકારી સેવાઓનું સ્તર વધુ ઊંચું આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સેન્ડર AIR_ABID ફોલો કરશો. મારુતિ સુઝુકી રાજ્યની 5 ITIમાં અદ્યતન મેન્યુફેક્ચરિંગ લેબ બનાવશે.

0: આવશે. આ માટે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે અનુસાર પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ અદ્યતન લેબ સ્થાપવામાં આવશે. કંપનીના વરિષ્ઠ કાર્યકારી અધિકારી રાહુલ ભારતીએ જણાવ્યું કે આ અદ્યતન ઉત્પાદન પ્રયોગશાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ અને આધુનિક સાધનોના ઉપયોગની તાલીમ અપાશે, જેનાથી એવા વ્યવસાયિકો તૈયાર થશે જેવા વિકસી રહેલા ઓટોમેટિક વાતાવરણમાં સરળતાથી કામ કરી શકશે. ખેડા જિલ્લામાં ખેત બચાવ અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો. ખેડા જિલ્લાના મહુધા, કપડવંજ, ઠાસરા, કઠિયાલ, માતર, નડિયાદ, વસો, મહેમદાવાદ, ખેડા અને ગલતેશ્વર તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેત બચાવ અભિયાન અંતર્ગત જાગૃતિ અને ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ અભિયાનમાં જિલ્લામાં 22 જેટલી તાલીમમાં 849 ખેડૂતો અને પશુપાલક ભાઈ બહેનોએ આધુનિક કૃષિ પદ્ધતિઓનું માર્ગદર્શન મેળવ્યું હતું. ભરૂચના હાસોટના ખરજ ગામ ખાતે આવેલ દત્તાશ્રય આશ્રમના બે આચાર્યોને લંડન ખાતે ગ્લોબલ સ્પિરિચ્યુઅલ લીડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આચાર્યશ્રીઓના આધ્યાત્મિક નેતૃત્વ, માનવ સેવા અને સનાતન ધર્મના વૈશ્વિક પ્રચાર પ્રસાર ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવતા આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યાને આ એવોર્ડથી સન્માનિત કરાયા. આ અંગે ભાવિન પંડ્યાએ પ્રતિક્રિયા આપી.
1: અખંડ અભ્યુની સાધના છેલ્લા 10 વર્ષથી કરી અને એનું ભૂલ લખવા જાગૃત થયું અને વિદેશમાં અમને ક્લોટ્સ હાઉસ ની અંદર બેસ્ટ લીડર ઓફ ધ યર નો આ એવોર્ડ મળ્યો છે. આપણે હિન્દુ સંસ્કૃતિ વિદેશમાં પણ સનાતન ધર્મ દર્જા ફેલાવે એવી લાગણી થી અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવી. આવી જ રીતે સત્ય સનાતન ધર્મ ને આપણે હિન્દુ ધર્મ ને જાગૃત કરી આપણા વેદો નો પ્રચાર કરીએ, આપણા ધર્મ નો પ્રચાર કરી લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઉત્પન્ન કરીએ.
0: રાજ્યના 38 તાલુકામાં આજે વરસાદના અહેવાલ છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થયો છે. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નર્મદા જિલ્લાના સાગબારામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન વલસાડ અને તાપીના ઉકાઈમાં 1 ઇંચથી વધુ, જ્યારે ભાવનગરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો, જેનાથી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જયારે ભરતનગર વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા. નવસારીના વાંસદા તાલુકાના ચોંધા, નિરપણ, ખાટાઆંબા, મોલાઆંબા, કાંકેજ સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની નહીવત શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: 22 જૂન से लेकर 28 जून तक हेवी रेनफॉल का वार्निंग दे रहा है. भारी वर्षा का संभावना रहेगा, जैसे सूरत, रबसरी, बलसाट, डांग, नगर हवेली के लिए आज येलो वार्निंग के साथ 1 का 2 स्थानों में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. दो दर्जनों और बिजली गिरने का संभावना के साथ अधिकतम तापमान है. इसमें आगे 7 दिन का कोई बड़ा बदलाव नहीं रहेगा. कोस्टल पथर नामी जो पवन का दिशा है, मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. फरीदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
0: અમદાવાદ ખાતે ચાલી રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કઝાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામે રોમાંચક વિજય થયો, જ્યારે અન્ય એક મુકાબલામાં થાઇલેન્ડે ઓમાનને હરાવ્યું. પૂલ એની પ્રથમ મેચમાં કઝાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 3-2 વિજય મેળવ્યો. આજની બીજી મેચમાં પૂલ બી ની ટીમ થાઇલેન્ડને ઓમાનને 3-1 હરાવ્યું. યજમાન ભારત આજે રાત્રે ચાઇનીઝ તાઇપેઈ સામે મહત્વપૂર્ણ મુકાબલો રમશે. પૂર્વ અગ્નિવિરોધી હવે રાજ્ય સરકારની વિવિધ ભરતીમાં 20% અનામત મળશે. રાજ્યભરમાં આવતીકાલથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. ક્યુઆર કોડ પેમેન્ટ પ્રણાલી દ્વારા છેલ્લા 1 વર્ષમાં એસટી નિગમની બસોમાં 1 કરોડથી વધુ વ્યવહાર નોંધાયા. રાજ્યના 38 તાલુકામાં આજે ચોમાસા પહેલા મેઘમહેર. સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ચાઇનીઝ તાઇપેઈ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कंपनी में हमको बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
4: पीएलआई है ना,

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ખેડૂત મિત્ર માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે કે કુદરત પાસે દરેક સમસ્યાનું સમાધાન છે અને આજે આપણે એવી જ એક સજીવ અજાયબ વિશે વાત કરવાના છીએ જે માત્ર મીઠું મધ જ નથી આપતી પરંતુ આપણા પર્યાવરણ અને ખેતીના સંતુલન માટે પણ અત્યંત અનિવાર્ય છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે મધમાખી ઉછેર વિશેની. મિત્રો, શું તમે જાણો છો કે મધમાખી ઉછેર એ ઓછા રોકાણમાં વધુ વળતર આપતો એક આદર્શ વ્યવસાય છે? એક નાના પાયાથી શરૂ કરીને કેવી રીતે મધમાખી પાલન એક કુશળ ઉદ્યોગ બની શકે છે તે વિશેનું આપણને આજે માર્ગદર્શન મળવાનું છે. અને મિત્રો, આ વિશેની વિસ્તૃત માહિતી લઈને આપણી સાથે છે પ્રવીણ કાકા, જેમણે ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા મધમાખી ઉછેર વિશેની વિસ્તૃત માહિતી શ્રી કરુણ ઠાકોર સાહેબ પાસેથી મેળવી છે. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકા લીધે આ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે મધમાખી ઉછેર વિશેની.
2: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખરી મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આયુર્વેદમાં દૂધ, મધ અને ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. આ ત્રણે પદાર્થો પોષક તત્વોના ભંડાર છે. અલગ અલગ રીતે તેમનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે. મધની વાત કરીએ તો મધ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટની ગુણધર્મ ધરાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તે ખાંસી શરદીમાં પણ રાહત આપે છે. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું મધ વિશે અને મધમાખી ઉછેર થકી આપણા ખેડૂત મિત્રો પૂરક આવક કઈ રીતે મળી શકે એ વિશે વાત કરીશું. અને મિત્રો, આ વિષય પર વાત કરવા માટે ઉપસ્થિત છે શ્રી કમલકુમાર ઠાકોર સાહેબ કે જેઓ બાગાયત અધિકારી તરીકે નાયબ બાગાયત નિયામક કચેરી અને ખાતે પોતાની સેવા આપે છે.

0: आहे. रघुनाथ बुद्धाने नियमित शेतीने साठी मधमाशीने उच्चार करून रोजगाराने आवक पण मिळवू शकायचे. मित्र, मधमाशी फुलवण्याचे रस आणि परागकण एकत्रित करायचे. हा रसना उपयोग बुद्धाने शरीरला प्रक्रिया करीने मधमाशी उडवायचे आणि मधपुडांना संग्रह करायचे. वर्षातील लोक जंगल मध्ये कुदरती मध एकत्र करता जायचे. परंतु आज वैज्ञानिक पद्धतीतील मधमाशी उच्चार एक स्वतंत्र व्यवसाय तरीके विकसित होतो. मध आणि त्याला उत्पादनाने बदलण्या सतत व्यक्ती मागणे कारण मधमाशी उच्चारून महत्व दिवस दिवस वाटू लागलो छे. मधमाशी उच्चारण्याने मुख्यत्वे मध आणि मीठ जेव्हा मूल्यवान उत्पादनाने प्राप्त थाय छे. आ उपरांत पराक्रम, रॉयल जेली आणि पॉपुलर्स जेव्हा अन्य उत्पादने पण मिळवू शकाय छे. मधमाशी उच्चारण्या एक महत्वाचा फायदा होय छे कि ते पाकोला पराक्रमाने प्रक्रिया वधारीने उत्पादन आणि गुणवत्तामा वधारो करो छे. आम खेडूतोने मधना वेचाणने માંથી આવક મળે છે અને સાથે સાથે પાકનું ઉત્પાદન પણ વધે છે. મિત્રો, ઓછી મૂડી, ઓછી જગ્યાની જરૂરિયાત અને સારા બજારને કારણે મધમાખી ઉછેર ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું એક ઉત્તમ સાધન બની રહ્યું છે. તો ચાલો મધમાખી ઉછેર અપનાવીએ અને આવક વધારવાની સાથે વિશ્વ ઉત્પાદન વધારવામાં પણ આપણે યોગદાન આપી શકીએ છીએ.
1: ઠાકોર સાહેબ, મધમાખી ઉછેર ની વાત આપણે તમારા મુખથી સાંભળી છે, પણ એ પહેલા ભારતમાં જોવા મળતી મધમાખીની મુખ્ય પ્રજાતિ વિશે માહિતી આપશો, ઉપરાંત ભારતમાં મધમાખી ઉછેરનો ઇતિહાસ અને એનું મહત્વ વિશે પણ વાત કરશો.
0: મિત્રો, મધમાખી અને મધમાખી ઉછેરનો ઇતિહાસ ભારતમાં અત્યંત પ્રાચીન છે. આપણા દેશના અનેક ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો જેવા કે રામાયણ, પુરાણ તેમજ અન્ય પ્રાચીન સાહિત્યમાં મધમાખી અને મધના મહત્વનો ઉલ્લેખ જોવા મળેલ છે. આયુર્વેદમાં પણ મધનો ઉપયોગ દવાઓ અને આરોગ્યવર્ધક પદાર્થ તરીકે સદીઓથી કરવામાં આવ્યો છે. મધમાખી એક અત્યંત સુવ્યવસ્થિત અને સામાજિક જીવન જીવતું કીટક છે. તે તત્વપક્ષ એટલે કે હેમોફિલા શ્રેણીનું કીટક છે અને તેના જીવન ચક્રમાં સંપૂર્ણ કાર્યકરણ જોવા મળે છે. ઈંડા, ઈયળ, ઓસેટા અને પુખ્ત અવસ્થામાં એમ ચાર તબક્કામાં તેનો વિકાસ થાય છે. મિત્રો, ભારતમાં મધમાખી ઉછેર માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને આધુનિક પદ્ધતિનો ઉપયોગ 19મી સદીના અંત બાદથી શરૂ થયો હતો. ત્યારબાદ મધમાખી ઉછેરને એક વ્યવસાય તરીકે વિકસાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. ભારતમાં આજે પણ મધમાખી ઉછેરનો મોટો હિસ્સો વન આધારિત છે. દેશના કુલ મધ ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો જંગલી મધમાખી એટલે કે આપેલ ગૌશાખાનો છે, જે કુદરતી રીતે જંગલોમાં વસવાટ કરે છે. મિત્રો, ગૌરવની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં મધના ઉત્પાદનમાં ભારત અગ્રીમ દેશોમાં સ્થાન ધરાવે છે. હાલ મધ ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વમાં 5મા ક્રમે જોડાયેલ છે. આમ મધમાખી ઉછેર માત્ર મધ ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી, પરંતુ ખેતીમાં પરાજ્ઞાન, પર્યાવરણ સંરક્ષણ, રોજગારી નિર્માણ અને ખેડૂતોની આવક વધારવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
1: ઠાકોર સાહેબ, મધમાખી આપણા ખેડૂતોને પૂરક આવક પણ મળી આપે છે, તો ખેડૂત મિત્રોને મધમાખી ઉછેરના કયા કયા ફાયદા થાય છે અને તેઓ આ મધમાખી ઉછેર દ્વારા કઈ રીતે રોજગારી અથવા પૂરક આવક મળી શકે એ વિશે પણ વાત કરશો.
0: મિત્રો, મધમાખી ઉછેર એક એવો વ્યવસાય છે જેમાં ઓછા સમય, ઓછી મૂડી અને ઓછી માળખાકીય સુવિધાઓ જરૂર પડે છે. તેથી નાના અને સીમાંત ખેડૂતો માટે પણ આ વ્યવસાય ખૂબ જ અનુકૂળ છે. મધમાખી ઉછેર માત્ર આવકનું સાધન નથી, પરંતુ તે પર્યાવરણ માટે પણ લાભદાયક છે. મધમાખીઓ વિવિધ પાકો, ફળો અને શાકભાજીમાં પરાગમાંની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મધ એક સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ છે. પરંપરાગત રીતે જંગલોમાંથી મધ એકત્ર કરતી વખતે ઘણી વખત મધમાખીઓના વસવાટનો નાશ થતો હોય છે, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોખામાં મધમાખી ઉછેરવાથી મધનું ઉત્પાદન સરળતાથી અને મધમાખીઓને નુકસાન પહોંચાડ્યા વગર મેળવી શકાય છે. મધમાખી ઉછેર વ્યક્તિગત સ્તરે તેમજ જૂથ આધારિત પ્રવૃત્તિ તરીકે પણ સફળતાપૂર્વક કરી શકાય છે. આથી સ્વરોજગારી અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થાય છે. મિત્રો, મધમાખી ઉછેરમાંથી માત્ર મધ જ નહીં પણ અનેક મૂલ્યવાન ઉત્પાદનો પણ પ્રાપ્ત થાય છે, જેમાં મધ, મીણ, પોપુલર્સ, પરાગકણ, રોયલ જેલી અને મધમાખીનું ઝેર જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ તમામ ઉત્પાદનોની બજારમાં સારી માંગ હોવાથી ખેડૂતોને વધારાની આવક પ્રાપ્ત થાય છે. આમ મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછી મૂડીનો વધુ લાભ આપતો અને પર્યાવરણને અનુકૂળ કૃષિ ઉત્પાદન વધારવા મદદરૂપ એવું ઉત્તમ વ્યવસાય છે.
1: ઠાકોર સાહેબ, મધમાખી પાલનથી મળતા ઉત્પાદનો વિશે તમે માહિતી આપી એ ઉત્પાદનોની થોડી વિસ્તૃત માહિતી અમારા ખેડૂતોને આપશો.
0: મિત્રો, સામાન્ય રીતે લોકો મધમાખી માત્ર મધ ઉત્પાદન સાથે જોડે છે, પરંતુ હકીકતમાં મધમાખી પાલનમાંથી અનેક ઉપયોગી અને બજારમાં માંગ ધરાવતા ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ વાત કરીએ મધ વિશે. મધમાખીઓ ફૂલોમાંથી મધુર રસ અને પરાગ રસ તેમજ વિટામિન્સ મિનરલ્સ અને અનેક પોષક તત્વો રહેલા હોય છે. મધ સ્વાદિષ્ટ પૌષ્ટિક આરોગ્યવર્ધક ખોરાક તરીકે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાય છે. મધમાખી પાલન માંથી મળતું બીજું મહત્વનું ઉત્પાદન છે પ્રોપોલિસ. મધમાખીઓ છોડ અને ફૂલો માંથી મળતા પીગળો પદાર્થ મીણ અને રેઝિન ને બદલી પ્રોપોલિસ બનાવે છે. તેને મધમાખી નો ગુંદર પણ કહેવામાં આવે છે. પ્રોપોલિસ માં જીવાણુ અને વિષાણુ વિરોધી ગુણધર્મ હોય છે. તેનો ઉપયોગ દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને સંગીત ના સાધનો રંગકામ માં થાય છે. મિત્રો, પરાગ્રસ્ત

0: કરવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રમાં તેનો ઉપયોગ વધતો જ જોઈ રહ્યો છે. આ ઉપરાંત મધમાખીઓ દ્વારા ઉત્પન્ન થતો એક અત્યંત પૌષ્ટિક પદાર્થ છે રોયલ જેલી. આ પદાર્થ કામદાસ મધમાખીઓને વિશેષ ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે અને રાણી મધમાખી તથા નાની ઈયળોના પોષણ માટે ઉપયોગમાં લેવાય છે. રોયલ જેલીમાં પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વો તથા જીવાણુ વિરોધી ગુણધર્મો હોય છે. આરોગ્ય અને ઔષધીય ક્ષેત્ર તેને વિશેષ માંગ રહ્યો છે. મિત્રો, મધમાખીઓ દ્વારા ઉત્પન્ન થતું બી વેક્સ અથવા મેળ પણ ખૂબ જ ઉપયોગી ઉત્પાદન છે. કામદાર મધમાખીઓ મેળ ઉત્પન્ન કરી મધપુરાનું નિર્માણ કરે છે. મેળનો ઉપયોગ મીણબત્તી, સૌંદર્ય પ્રસાધનો, દવાઓ, ચામડા અને લાકડાઓનો ઉપયોગ તેમજ કૃત્રિમ મધપુરાના આધાર બનાવવામાં થાય છે. આમ મધમાખી પાલન માત્ર મધ ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી. મધ, પ્રોપોલિસ, પરાગરજ, રોયલ જેલી અને મીણ જેવા વિવિધ ઉત્પાદનો દ્વારા ખેડૂત વધારે આવક મેળવી શકે છે અને એક સફળ કૃષિ આધારિત ઉદ્યોગ વિકસાવી શકે છે.
1: માખીઓ પણ ત્યાં સ્થાયી થાય છે. નદી વરસાદની કોલોની
0: જોઈએ છે પણ પણ એ નિયમિત વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. દર અઠવાડિયે ઓછા માં ઓછી એક રકમ મકરાને તપાસ કરવી જોઈએ, ખાસ કરીને સવારના સમયે. તપાસ દરમિયાન મકરાની સફાઈ, પાણી, માખીની હાજરી, ઈંડા અને બચ્ચાનો વિકાસ, મધ અને ખોરાકનો સંગ્રહ તથા કોલોનીની તંદુરસ્તીનું નિરીક્ષણ કરવું જોઈએ. સાથે તમે મધમાખીના દુશ્મનો અને રોગો વખતે પણ નજર રાખવી જરૂરી છે. જીવાણુ, રીંછ, મધ પક્ષી, પક્ષીઓ, હની બેટર્સ અને મધમાખી વીંટળી જેવા જીવ મધમાખીને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને મધમાખી વીંટળી વિશ્વભરમાં મધમાખી વસાહતો માટે ગંભીર સમસ્યા બનવામાં આવ્યો છે. પોતાના ઉપદ્રવથી બચવા માટે હસ્તગીના પહેલા અને બાજુની નિયમિત સફાઈ કરવી જોઈએ. જરૂર જાણે ત્યારે યોગ્ય જંતુ નિયંત્રણના ઉપાયો અપનાવવા જોઈએ. મિત્રો, યોગ્ય સ્થાનની પસંદગી, વૈચારિક રીતે કોલોનની સ્થાપના અને નિયમિત દેખરેખ દ્વારા મધમાખી ઉછેરને વધુ સફળ અને નફાકારક બનાવી શકાય છે.
1: દરેક જીવ માટે ખોરાક અગત્યનો છે. જો યોગ્ય આહાર મળે તો એનો વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન શક્તિ સારી રીતે વધતી હોય છે. તો મધમાખીમાં ફીડિંગનું મહત્વ અને એના વ્યવસ્થાપન વિશે સમજાવો.
0: આપણે મધમાખી ઉછેરમાં ફીડિંગ એટલે કે કૃત્રિમ ખોરાક આપવાનું મહત્વ અને તેની પદ્ધતિ વિશે માહિતી મેળવીએ. મિત્રો, જેમ દરેક જીવન પ્રાણીને જીવન માટે ખોરાક જરૂરી છે, તેમ મધમાખીને પણ ખોરાક અને ફૂલોના રસની જરૂર પડે છે. પરંતુ દરેક દરમિયાન દરેક સમયે પૂરતા પ્રમાણમાં ફૂલો ઉપલબ્ધ હોતા નથી. આવા સમયમાં મધમાખીઓને પૂરતો ખોરાક ન મળતા રાણી માખી ઈંડા મૂકવાનું ઘટાડી દે છે અને અથડાથી બંધ કરી દે છે. તેના કારણે કોલોનીની સંખ્યા ઘટી શકે છે. સામાન્ય રીતે મધમાખીઓ ખોરાકની અછતના સમયગાળા માટે મધ અને પરાગરજનો સંગ્રહ કરી રાખે છે. પરંતુ વ્યવસાયિક મધમાખી પાલનમાં મધ કાઢી લેવામાં આવતું હોવાથી જરૂરિયાતના સમયમાં મધમાખીને પૂરતો ખોરાક આપવાની જરૂર પડે છે. જયારે મધપુરામાં મધનો જથ્થો ઓછો હોય, બહારથી પૂછપરછ મળતું ન હોય, ત્યારે ખાંડની ચાસણીનું મધ વિકલ્પ રૂપે આપવામાં આવે છે. ચાસણી બનાવવા માટે ખાંડને ગરમ કરવું, પરંતુ ઉકાળવું નહીં. ત્યારબાદ તેને જરૂર પ્રમાણમાં ખાંડ ઉમેરવી, સારી રીતે ભરાવી ચાસણી તૈયાર કરવી. ચાસણી સંપૂર્ણ ઠંડી થયા પછી જ મધમાખીને આપવી. મિત્રો, ઋતુ અનુસાર ખાંડ અને પાણીનું પ્રમાણ બદલાય છે. જેમ કે શિયાળામાં બે ભાગ ખાંડ અને એક ભાગ પાણી, એક રીતે ઉનાળામાં એક ભાગ ખાંડ અને બે ભાગ પાણી, અને ચોમાસામાં એક ભાગ ખાંડ અને એક ભાગ પાણી. ચાસણી ઉપરાંત વિવિધ પોષક ખોરાકના મિશ્રણમાં પણ આપવામાં આવે છે. જેમ કે મધ અને કોલનનું મિશ્રણ, સોયાબીનનો લોટ, કોલન, સુક્રોઝ અને પાણીનું મિશ્રણ, ટેસ્ટ, મકાઈનો લોટ અને દૂધના પગલું. ફીડિંગ આપતી વખતે કેટલીક ખાસ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. દરેક મધ પેટીને તેની જરૂરિયાત મુજબ ખોરાક આપવો જોઈએ. ઓછી મધમાખી ધરાવતા કોલોનીને ઓછો અને વધુ સંખ્યાવાળી કોલોનીને વધુ ખોરાક આપવો જોઈએ. ફીડિંગ હંમેશા સાંજે શક્ય હોય તો સૂર્યાસ્ત પછી આપવું જોઈએ. સવારે ખોરાકના પાત્રોને મધ પેટીમાંથી દૂર કરી લેવા જોઈએ. ખોરાક આપતી વખતે ચાસણીના ટીપા જમીન પર ન પડે તેની ખાસ કાળજી રાખવી. જો ચાસણી ઢોળાઈ જાય તો તે જગ્યાને પાણીથી સાફ કરી દેવું જોઈએ, કારણ કે તેનાથી અન્ય મધમાખીઓ આકર્ષાય રોગ માર્ગની શક્યતા વધી શકે છે. મધ પેટીનો પ્રવેશ દ્વાર શક્ય તેટલો સાંકડો રાખવો જોઈએ, જેથી બહારની મધમાખીઓ દ્વારા ઊંડો અથવા લોકમાં ન થાય. તેમજ ક્યારેક ગરમ ચાસણી આપતું નહીં, કારણ કે તે મધમાખીઓને નુકસાન પહોંચાડી શકે છે અને લોકમાંને ઘોષણ આપી શકે છે. ખાસ યાદ રાખવું કે કૃત્રિમ ખોરાક બનાવતી વખતે મધનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે તેનાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે. મિત્રો, યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી ફીડિંગ આપવાથી મધમાખીનો વસાહત મજબૂત રહે છે, રાણીનું ઈંડા ઉત્પાદન કાર્ય ચાલુ રહે છે અને મધ ઉત્પાદન પણ સારું મળે છે.
1: ઠાકોર સાહેબ, આ મધમાખીના ઉછેરમાં મધમાખીઓમાં મુખ્યત્વે કયા કયા રોગો જોવા મળે છે અથવા કયા કયા રોગો આવતા હોય છે અને તેનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય એ વિશે માહિતી આપશો?
0: આપણે મધમાખી ઉછેરમાં જોવા મળતા મુખ્ય રોગો અને તેના નિયંત્રણ વિશે માહિતી મેળવીએ. મિત્રો, મધમાખી કોલોનીની તંદુરસ્તી જ નોકરી કરે છે. એવી રીતે એકેડેમિયા, જોબ ક્રૂડ અને સેપ્ટિસેમિયા એવા અલગ અલગ મુખ્ય રોગો છે. સૌપ્રથમ મધ પેઢીની નિયમિત તપાસ કરવી, મધ પેઢીના આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું, પૂરતી હવાની અવરજવર જાળવવી, ભેજનું નિયંત્રણ રાખવું, રોગગ્રસ્ત સ્ત્રીઓ અને કોલોની અલગ રાખવી, તંદુરસ્ત અને શક્તિશાળી રાણી ધરાવતી કોલોની જાળવવી, જરૂરી હોય ત્યારે નિષ્ણાતની સલાહ મુજબ દવાઓનો ઉપયોગ કરવો, મધ પેઢીના સાધનોના સ્થળાંતર સસાયનો જંતુ મુક્ત કરવી. મિત્રો, સમયસર રોગની ઓળખ અને યોગ્ય સંચાલન દ્વારા મધમાખી પાલનને સુરક્ષિત રાખી શકાય છે અને મધ ઉત્પાદનના નુકસાનથી બચાવી શકાય છે.
1: મધમાખી પાલન કરવું હોય તો એમાં સરકાર ની સહાય વિશે અને એમના જે પ્રોત્સાહક યોજના હોય એ વિશે પણ વાત કરશો.
0: મધમાખી નો ઉછેર થતી પરાગ નામના સપોર્ટ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. સૌ પ્રથમ મધમાખીની કોલોની કાં તો મધમાખી હાઉસ, એમાં સામાન્ય ખેડૂતોને ખર્ચમાં 55% કાં તો મહત્તમ 2,200 રૂપિયા સમાન, અને જો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોએ ખર્ચમાં 65% કે મહત્તમ 2,800 રૂપિયા સમાન હોય છે. એજ રીતે જે આપણે હોલી એક્સપ્રેશન મશીન કાં તો ફૂડ ગ્રેડ કન્ટેનર જેવા કે સાધનો લઈએ તો સામાન્ય ખેડૂતોને 55% કાં તો મહત્તમ 11,000, અનુસૂચિત જનજાતિ અને જાતિના ખેડૂતોને 65% કાં તો મહત્તમ 13,000ની સહાય આપવામાં આવે છે. તેમજ અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ જે મોટા મોટા રજીસ્ટર્ડ ખેડૂત જૂથો હોય છે, એફપીઓ હોય છે, એફપીસી ગ્રેડના સરકારી સંસ્થાઓ, ડેરીઓ અને જિલ્લા દૂધ સંઘ હોય તેમને યુનિટ કોસ્ટ 1 કરોડનો હોય છે, જેમાં વિવિધ ઘટકો જેવા કે મધમાખી સમૂહ, હોલી એક્સટ્રેશન ફ્રેમ, ગુડ ગ્રેડ કન્ટેનર, પ્રોસેસિંગ પેકેજિંગ અથવા કોલ્ડ રૂમ, બી બ્રીડિંગ, બી હાઉસ, મટીરિયલ ક્લસ્ટર તૈયાર કરવા, બી કોલોનીઝ તૈયાર કરવા, એ બધાની અંદર અલગ અલગ યોજનાઓને અલગ અલગ સહાય આપે છે અને ખેડૂતો તેનો ઉપયોગ બી લઈ શકે છે.
1: ઠાકોર સાહેબ, આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને જો મધમાખી ઉછેર કરવો હોય તો એમને ક્યાંથી સંપર્ક કરવો અથવા એ વિશે વધારે માહિતી, એમને તાલીમ કે એ વિશે ક્યાંથી વધારે માહિતી મળી શકે?
0: તો જ્યોતિ જિલ્લાની નાયબ બનાવટની નિયામકની કચેરી જે દરેક જિલ્લામાં આવેલી હોય છે ત્યાં ખેડૂતો ડાયરેક્ટ સંપર્ક કરો. તેમજ ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટી આવેલ છે, જુનાગઢ ખાતે, નવસારી ખાતે, આણંદ ખાતે, દાંતીવાડા ખાતે, ત્યાં તેમને એ યુનિવર્સિટીની અંદર એન્ટોલોજી ડિપાર્ટમેન્ટની અંદર સ્પેશિયલ મધમાખી વિષયની તાલીમો પણ આપવામાં આવે છે અને કઈ રીતે ખેતી કરવી તેનું શિસ્તબંધ તેમને શીખવાડવામાં આવે છે.
1: ઠાકોર સાહેબ, અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને તમે મધમાખી ઉછેર વિશે, તેના મહત્વ વિશે અને એમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓ વિશે તમે સરસ મજાની માહિતી આપી, એ બદલ અમારા આકાશવાણી પરિવાર અને શ્રોતા વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, ગામછોડ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા માહિતી મધમાખી ઉછેર વિશેની. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ

હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વક્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે તથા કેટલાક સ્થળોએ વાતાવરણ સુકું રહેશે. દરિયાકાંઠાના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે. તો રામ ગુણ લઈને છૂટા પડીએ. આવજો રામ રામ.

આકાશવાણી સમાચાર હેલંગની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્ર સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાતરમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેસક ઉખના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશમાં લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત સૌથી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોનો નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કેર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલે ઈરાનની સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંરક્ષણ વિભાગના ઉપસચિવ દદીપ નિઝામીપુરી સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે બ્રિક્સ પ્લેટફોર્મ હેઠળ સહયોગ અને ભારત ઈરાન દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી. શ્રી ડોભાલે ઇથોપિયાની રાષ્ટ્રીય ગુપ્તચર અને સુરક્ષા સેવાના વિશ્લેષણ માટેના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિલિયન લેમાકારી સાથે પણ મુલાકાત કરી. બંને પક્ષોએ ભારત ઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને સહયોગમાં નવા ક્ષેત્રોની શોધખોળ કરવા અંગે ચર્ચા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના ઉલાનબાતરમાં મંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેસક ઉખના સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ગયા વર્ષે શ્રી ઉખનાની ભારત મુલાકાતથી ભારત મંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થઈ હતી. ડોક્ટર જયશંકરે મંગોલિયામાં ગંદનમુખના ઉચ્ચ મઠાધિપતિ ખાંડા મોમુન ખાન દેશે લહેરમભા દેઝાવાઝાન દોસ્ત સાથે પણ મુલાકાત કરી. અગાઉ વિદેશમંત્રીએ ઉલાનબાતરમાં તેમના મંગોલિયન સમકક્ષ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ વિકાસ પ્રોજેક્ટ, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ, શિક્ષણ, સુરક્ષા અને બહુપક્ષીય મંચો પર દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. ડોક્ટર જયશંકર તેમની મુલાકાતમાં બીજા તબક્કામાં બુધવારે અને ગુરૂવારે દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ દરમિયાન મંત્રી વિદેશમંત્રી ચો હ્યુન સાથે વાતચીત કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડમાં ઓપ્શન પોર્ટલનું અનાવરણ કરશે. આ પોર્ટલનું અનાવરણ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને સરળ કામગીરીને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સહકાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ નાફેડની ઘણી મહત્વપૂર્ણ ડિજીટલ અને ખેડૂત કેન્દ્રીય પહેલોનું અનાવરણ પણ કરશે. ઉત્તર પ્રદેશના લખનૌના અલીગંજ વિસ્તારમાં આજે એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે. અલીગંજના પુરાણીય વિસ્તારમાં એક દુકાનની ઉપર ચાલતા કોચિંગ સેન્ટરમાં આગ લાગી હતી. ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ સંસ્થાની ઇમારતની અંદર લાગી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું જેમાં કોચિંગ, ગેમઝોન અને શોરૂમ હતા. ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ કર્મચારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર

कृष्ण और प्रधानमंत्री नरेन्द्र मोदीए आज उत्तर प्रदेश लखनऊ में एक दुर्घटना में थे लोगों ने मौत पर शोक व्यक्त करो। सोशल मीडिया संदेश में राष्ट्रपति और उपराष्ट्रपति शोकग्रस्त परिवारों प्रत्ये संवेदना व्यक्त करी और इजाग्रस्तों ने झड़पी स्वस्थ थे प्रार्थना करी। प्रधानमंत्री नरेन्द्र मोदी दुर्घटना में थे लोगों ने मौत पर शोक व्यक्त करो। सोशल मीडिया संदेश में दरेक मृतक परिवार ने प्रधानमंत्री राष्ट्रीय राहत भंडोर में 2 लाख रूपया इजाग्रस्तों ने 50,000 रूपया सहाय की जाहरात करी। श्री मोदी शोकग्रस्त परिवारों प्रत्ये संवेदना व्यक्त करी और कहूं कि बचाव कामगिरी चली रही है और अधिकारी शक्य तेटली तमाम सहाय पूरी पड़ी रहा छे। संरक्षण मंत्री राजनाथ सिंह जणाव्युं छे कि भारत सौथी वधु देशोमां संरक्षण साधनोनो निकास करी रह्यो छे अने आ क्षेत्रमां आत्मनिर्भर बनी रह्यो छे। आजे नवी दिल्हीमां एक कार्यक्रममां बोलता संरक्षण मंत्रीए जणाव्युं हतुं कि ऑपरेशन सिंगल दरमियान देशनी सेनाए फक्त भारतीय नागरिकोनी हत्या माटे जवाबदार लोकोने ज निशान बनाव्या हता। तेमणे वधुमां जणाव्युं हतुं कि सरकार क्षमता अने संस्कृति बंने पर भार मूकीने मजबूत भारत बनाववा माटे प्रतिबद्ध छे। आ प्रसंगे श्री सिंहे भार मूक्यो हतो कि देशनी संस्कृति हजारो वर्षोथी मानवताने मार्ग बतावे छे। तेमणे नागरिकोमां राष्ट्रवादनी भावना जगाववा बदल भारतीय संघने प्रशंसा करी। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો। પશ્ચિમ બંગાળ સરકારે તેના પહેલા પૂર્ણ બજેટ વર્ષ 2026-27માં વિવિધ રાજ્ય વિભાગોમાં 1 લાખ ખાલી જગ્યાઓ ભરવાની યોજના જાહેર કરી છે। આજે નાણામંત્રી સ્વપ્નદાસ ગુપ્તા દ્વારા રજૂ કરાયેલ દરખાસ્તમાં મહિલાઓ માટે અનવી જગ્યાઓ માટે 33% નમત રાખવામાં આવશે, જેમાં શિક્ષકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે 50,000 અને પોલીસ વિભાગમાં 20,000 નિમણૂંકોનો સમાવેશ થાય છે। નોકરી માટે સરકાર ઉપયોગી મર્યાદામાં હાલની 5 વર્ષની છૂટને વધુ 2 વર્ષ લંબાવી રહી છે। જરૂરિયાત મુજબ અગ્નિવીરો માટે 10% નમત રજૂ કરી બ્રિટિશ પ્રધાનમંત્રી કેર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે। તેમણે પોતાના પક્ષમાં વધતા દબાણ વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાનો કાર્યકાળ સમાપ્ત કર્યો। રાજીનામાની જાહેરાત કરતા પહેલા સ્ટાર્મરે તેમની પત્ની સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડી દીધું, જ્યાં લોકોએ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું। તેમણે 2 વર્ષ પહેલાના ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના આગમનને તેમના જીવનનો સૌથી ગર્વની ક્ષણ ગણાવતા કહ્યું કે તેઓ લાખો લોકોના જીવનને બદલવાના ઉદ્દેશ્ય સાથે રાજકારણમાં પ્રવેશ્યા હતા। શ્રી શર્માએ કહ્યું કે સપ્ટેમ્બરમાં સંસદ શરૂ થાય તે પહેલા નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહેશે। સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે નવી દિલ્હીમાં પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વ્યવસાય કરવાની સરળતા પર એક ઇન્ટરેક્ટિવ સત્રમાં ભાગ લીધો હતો। એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પર્યટન અને આતિથ્ય ક્ષેત્રનો વિકાસ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એક માધ્યમ છે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર રોજગાર, વિકાસ અને સમૃદ્ધિ માટે નવી તકો ઉભી કરી રહી છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયના મહાનિદેશક સેવાનિવૃત્ત મેજર જનરલ અમીર બરન સાથે મુલાકાત કરી। સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે શ્રી બરને રાજનાથસિંહને બંને દેશોની ખાસ વ્યૂહાત્મક ભાગીદારીના સંદર્ભમાં ભારત ઇઝરાયેલ સંરક્ષણ સહયોગ વધારવા માટે ઇઝરાયેલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે આજે સવારે વાનકુવરમાં ન્યુઝીલેન્ડ સામે 3-1 વિજય મેળવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ વિજય નોંધાવ્યો। લિવરપુલના સ્ટાર મોહમ્મદ સલાહે ટુર્નામેન્ટમાં પોતાનો પહેલો ગોલ કર્યો અને જીત સાથે ઇજિપ્ત ગ્રુપ સીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું। આજે શરૂઆતમાં ફ્લોરિડામાં ગ્રુપ એચમાં કેપ વર્ડે અને ઉરુગ્વે વચ્ચે 2-2 ડ્રો રમાઈ। આગળના એટલાન્ટામાં ગ્રુપ એચમાં સાઉદી અરેબિયા સામે 4-0 શાનદાર વિજય મેળવીને સ્પેને આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું। સરકારી દિશા કાર્યક્રમના બીજા તબક્કા ન્યાય સુધી સાર્વત્રિક એક્સેસ માટે નવીન ઉકેલોની શોધને મંજૂરી આપી છે। આ કાર્યક્રમ આ વર્ષની 1 એપ્રિલથી 31 માર્ચ 2031 સુધી 5 વર્ષના સમયગાળા માટે નવા ફોર્મેટમાં લાગુ કરવામાં આવશે। કાયદા અને ન્યાય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્યક્રમના બીજા તબક્કા માટે કુલ 255 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી બાંગી સંજય કુમારે કહ્યું કે સીઆઈએસએફના જવાનો દેશના આર્થિક સૈનિકો તરીકે સેવા આપે છે અને

નું નિરીક્ષણ કર્યું છે. મંત્રીએ નવી દિલ્હીમાં સીઆઈએસએફના નવા ફોર સેરપાટા બિલ્ડીંગનો શિલાન્યાસ કરતી વખતે આ ટિપ્પણી કરી. મંત્રીએ સીઆઈએસએફના પ્રોજેક્ટ મેનની પ્રશંસા કરી, જે હજારો કર્મચારીઓ અને તેમના પરિવારો તેમની માનસિક સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સક્રિયપણે કાઉન્સેલિંગ પ્રદાન કરે છે. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉલાનબાટરમાં મંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉકના સાથે મુલાકાત કરી. ઉત્તર પ્રદેશના લખનૌમાં એક આગની ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત સૌથી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરી આત્મનિર્ભર બન્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે પ્રધાનમંત્રી અને લેબર પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી. અને ફિફા વર્લ્ડ કપ 2026માં ઇજિપ્તે ન્યુઝીલેન્ડ સામે વિજય મેળવીને પોતાની વિશ્વકપની પ્રથમ જીત નોંધાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ વાતો કાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા.

संवेदना व्यक्त करता हूं और इस पूरे मामले

નગરપાલિકા તથા નગરપાલિકા કક્ષાએ યોગ દિવસના કોઈ દિવસ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

છે આ તમામ પ્રક્રિયામાં જો કોઈ ટેકનિકલ કારણસર આધાર પ્રમાણિત કરેલ નિષ્ફળ જાય અથવા કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય તો તેવા કિસ્સાઓમાં અન્ય વૈકલ્પિક ઓળખ પુરાવાઓ દ્વારા ફાઇલ કરીને સેવા પૂરી પાડવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. પોર્ટલ પર સૌ પ્રથમ નોંધણી બટન પર ક્લિક કરી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા અકાઉન્ટ બનાવવાનું રહેશે. નવી સેવાની

0: કરવામાં આવ્યું. ગ્રામ સ્વરાજ સંઘ નીલપર દ્વારા બાલાસર ગામે આરોગ્ય અને પોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું. સૃજન સંસ્થા દ્વારા સંચાલિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર LLDC અજરખપુર ખાતે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે નવી મ્યુઝિક ગેલેરીનું ઉદઘાટન કરાયું. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે પ્રથમ વખત MVESL શૈકો કન્ટેનર જહાજનું આગમન થયું. નખત્રાણા નગરપાલિકાની મળેલી પ્રથમ અને સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. અબડાસા તાલુકાના પિંગળેશ્વર બીચ ખાતે સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ.
1: અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા નિર્માણ અને રજૂઆત અશરફ મેથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ

0: 누나, 오늘 허벅지는 그릇감. 아이스크림 풍깔. 도리지가 말 베드 파티나면 말겐 하트 있어 빨사릿 가시.
1: 기 풍깔.

0: ακασόνινο ανταβάτ προτρατέντρα ξαγγελάσιο. Μητρό λατρινά δε σαγγελάσι, ροζο κουδέτσι έκος λατίν έτακ, σεκαντζό. Λίκαν, προβενισολόγκη, ροζουάτ, κυρίτ βαλούτ.
1: સકંજો સસ્પેન્સ થ્રિલર નાટકો અને ફિલ્મ્સ માનારો એક આગવો વર્ગ છે. સસ્પેન્સ થ્રિલર નાટકો અને ફિલ્મ્સમાં જે કથાનક તૈયાર થયેલું હોય છે એ આપણી આતુરતાને વધારતું રહે છે. વાત એમ બની કે કવિ કમલ કુમાર એક ખંડેર જેવો મકાન ખરીદવા માંગે છે, પણ મકાન માલિક 12 લાખ કરતા ઓછા રૂપિયામાં મકાન વેચવા તૈયાર નથી. પછી શું થાય છે એની વાત સકંજો આ નાટકમાં કરાયેલી છે. સકંજો આ નાટકના લેખક છે પ્રવીણ સોલંકી. 5 એપ્રિલ 1941 ના શનિવારે જન્મેલા પ્રવીણ સોલંકીએ 200 કરતા પણ વધારે ફિલ્મ લેન્થ નાટકો લખ્યા છે, 150 કરતા પણ વધારે એકાંકીઓ, 10 ગુજરાતી ફિલ્મ્સ, 11 સિરિયલ્સ અને ઘણી કવિતાઓ લખી છે. છેલ્લા 60 વર્ષથી લેખન કાર્ય કરતા પ્રવીણ સોલંકી કવિ, કલાકાર, નાટ્ય લેખક તરીકે આજે પણ પ્રવૃત્ત છે. સકંજો આ નાટકમાં ભાગ લેનાર કલાકારો છે અરવિંદ વેકરિયા, જયેન્દ્ર શાહ, નીતિન દેસાઈ અને ચિત્રા વ્યાસ. લેખન પ્રવીણ સોલંકી, નિર્માણ સાહેબ લક્ષા દવે, રજૂઆત કિરીટ બારોટ. તો આકાશવાણી મુંબઈના અલગના ખજાનામાંથી ખાસ આપના માટે અમે શોધી લાવ્યા છીએ સસ્પેન્સ થ્રિલર નાટક

એટલે કે

0: 妹妹，管不了，有我弟。
1: 啊，那快去李东安去，没睡觉。前晚回来，人家把弟弟都丢退回去。啊，我看年纪还没到，家里就要买给去。啊，要他妈的买点东西去，假如。哎，爸妈可可的，妈妈妈妈，人家管不管去？我管他们也是搞去。他妈的，没没关什么事？
0: 他们就不管了，说。
1: 他们叫我去哪里去？
0: मैं तुमने क्या जुआ हो एम लागे छे
1: तुमने जे लागे साचो हो एम मने कोई कारण नथी
0: मैं भूल तो हो तो बाहर ही घरे सांजे अशोक होटल में तुम एक छोकरी साथ रहता खरु कही
1: हूं अशोक होटल में हतो पर आ छोकरी साथे नहीं
0: तो बीजी कौन होती
1: छो तुम्हारी अंगत बाबत में मैं तुम्हारो
0: शो आई एम सॉरी मुझे खबर नहीं कि ये छोकरी तुम्हारी इतनी मोटी अंगत
1: हो तो संभालने बोलो हमारा मित्र ने पत्नी हती
0: अच्छा अच्छा तो तुम्हें तुम्हारे मित्र की पत्नी साथ रहता
1: तुमने कही नहीं छू के अरे अरे फिर तुम्हें तो रोकना मुश्किल रह गया है अपने सौदे में याद करिए
0: सौदे पता का पहला एक चुखट करनी जरूरी है
1: छू हूँ तुमने कही नहीं छू के मेरी पास से वगैरह समय में थी
0: कहीं तुमने कभी समझ ही गई तू
1: तो ऐसे जब मारा वाले बैठो छू
0: मुझे यही बुला ही लगे छे
1: शो
0: तुम्हारी पत्नी ऑफिस में थी
1: कैरन काम चले
0: आई सी आई सी कैसे तुम्हारी ऑफिस
1: हूँ वही छू रहे तुम्हारे हमारी ऑफिस में शू काम छे
0: सॉरी सॉरी एनीवे तुम्हें जानो छो कि 12 लाख रुपया किमत बहु वधारे छे
1: सॉरी पाछी एनी एज बात
0: तुम्हें स्त्री ने भारपूर्वक समझाता केम नथी
1: भारे विचित्र छे
0: रूपाली छे आ बेन रूपाली स्त्री विचित्र जो है
1: मैंने अनुभव नथी
0: बाहर कपड़ा सुकाय छे ए बधा पुरुष ना छे
1: तुम्हारे कपड़ा में शू काम छे
0: That means, अहीं कोई पुरुष रहे छे
1: कोई नहीं रोज रहूं छू
0: तुम्हें
1: जहां सुधी आ मकान ना वेचाए त्यां सुधी उन्हें मैंने अहीं रहवानी विनंती करी छे
0: अने तमे कई पण आने का अधिकार आ वगर मान में करी लीधी
1: एने अहीं एटला रीते डर लागे छे एक करता बे भला
0: अरे एक करता बे भला पण मिस्टर बलाल तमे मने दूध पीतू बालक समझो छो
1: तमे शू पीओ छो एमा मने रस नथी
0: तमे वात उड़ावो छो
1: हूँ आ मकान की वात सिवाय तमारा कोई पण सवाल
0: મને આમાં કઈ ભેદ લાગે છે
1: જો તમને પસંદ ના હોય તો તમે જઈ શકો છો
0: ભેદ ઉપર્યા સિવાય હું જઈશ નહીં
1: ઓકે નહીં કહો છો તમે
0: સાચું બોલો 12 લાખ માંથી તમને કેટલા મળવાના
1: મારા ભાઈ હજી સુધી કોઈ 10 લાખ ની પણ ઓફર આપી નથી
0: એક્ઝેક્ટલી છતાંય તમે આ મકાન વેચવાનું નથી લીધું એટલે
1: જો ભાઈ કદી તમે મકાન ખરીદવા માંગતા હો તો મને જણાવવા માંગે નથી વાત એમ છે કે છોકરી આઈ મીન સ્ત્રી આપણને ગમી ગઈ છે
0: હવે બરાબર હવે બરાબર તમે દિલ ખોલ્યું ચાલો મજાનું થઈ ગયું હવે વાત કરવાનું એક બહાનું થઈ ગયું પછી કઈ આગળ વધે કે નહીં
1: કઈ રીતે વધવું કોઈ મકાન ખરીદતું નથી ભાવ સાંભળીને બધા ભાગે છે
0: હું મકાન બાબત નથી કહેતો સ્ત્રી બાબત કહું છું
1: ના ના મારો મારો એવો કોઈ ઈરાદો નથી
0: પણ આમાં ઈરાદાનો પણ સંબંધ જ છે આ તો બધું કુદરતી છે સુવાળું એ કહું સુવાળો સાથ ગુલામે વાતાવરણ અને શરાબી યુવાની થકી પૂછપુછ છું અરે કહું કે નહીં કે દિલ પે નહીં હે અત્યાર મુજે ખુદા કે વાસ્તે મેં દેખો બાર બાર મુજે
1: હું કઈ સમજો નહીં
0: વેપારી નહીં
1: ભાઈ હું તો વેપારી માણસ ધંધો પહેલા બાકીનું બધું પછી આપણે મુલાકાત કરાવીએ જો તમને આ મકાન ને બદલે હું એક બીજું સારું સસ્તું સુંદર મકાન બતાવું તો પછી
0: 12 લાખ રૂપિયા હું ખર્ચી શકું એમ નથી હું એ મકાન છોડી શકું એમ પણ નથી
1: એટલે
0: તમે એક કામ કરશો
1: શું
0: તમને વાંધો ન હોય તો પેલી સ્ત્રી સાથે મુલાકાત કરાવશો
1: એ શક્ય નથી
0: શું કામ
1: એ કોઈને મળતા નથી
0: હું કોઈ નથી
1: મતલબ
0: હું ગ્રાહક છું
1: એ કામ માટે એને મને નિમ્યો છે
0: પણ તમારી પાસે કિંમત ઓછી કરવાનો કોઈ પાવર નથી
1: એને કિંમત ઓછી કરવાની ના જ પાડી છે
0: પણ હું ઓછી કરાવી શકીશ એની મને ખાતરી છે
1: એ એક ની બે થાય એમ નથી
0: મને વિશ્વાસ છે કે હું એને એક ની બે કરી શકીશ
1: મતલબ
0: કિંમત ઓછી કરવા માટે પ્લીઝ પ્લીઝ એક વાર એનો મેરા કરાવી આપશો તો હું ખૂબ આભારી થઈશ
1: છું તમે ખૂબ આગ્રહ કરો છો એટલે મેં બોલાવી આપું છું પણ બાકીની બધી જવાબદારી તમારી
0: એટલે
1: તમારું અપમાન થાય તો પછી મને કઈ કહેતા નહીં
0: નહીં નહીં એ બધું તમે મારા ઉપર છોડો બોલો ક્યારે બોલાવી આપશો
1: હમણાં જ
0: હમણાં જ
1: કેમ દીક લાગવા માંડી
0: હા

0: जाने भाई, स्त्रियों की तो बोल बोला मारती हो डरे से, तो मारी सी भी साथ।
1: ठीक है तो बेसो हूँ मोकलू छू।
2: नमस्ते।
0: ओहो आप अभी गया, नमस्ते।
2: ऊपर खाने जरूर नहीं
0: जी,
2: બેસવા તો બેસી શકો છો?
0: જી હું બહુ જઈશ,
2: કેમ કઈ તકલીફ છે? તો પછી બેસો ને
0: જી, ભી આપની મરજી
1: મેડમ, મેં એમને બધી જ વાત કરી, એમનો ખાસ આગ્રહ હતો આપને રૂબરૂ મળવાનો।
2: મિસ્ટર રોય મને કહું કે મુલાકાત માટે તમે બહુ જીત કરી હતી।
0: મિસ્ટર રોય? હું? ઓ બલાલ સાહેબ, સોરી હું તમારું નામ પૂછતો તો ભૂલી જ ગયો।
2: આપનું નામ યાદ હોય તો જરા કહેશો?
0: જી મારું નામ કમલ કુમાર છે, પણ ઉપનામ કુમાર છે, ગુજરાત મને એ નામથી જ ઓળખે છે।
2: હું આપને નથી ઓળખતી,
1: અને અમે ગુજરાતી જ છીએ।
2: મિસ્ટર રાય તમને વાંધો નહીં હોય તો થોડી વાર અંદર બેસો।
1: ચોક્કસ ચોક્કસ, ગુડલક ગુડલક।
2: બોલો મિસ્ટર
0: કમલ કુમાર, આપનું શુભ નામ પૂછવાની ધૃષ્ટતા કરી શકું છું? તમને
2: જોયા હોય કે ના હોય, મકાન બાબત માં શું ફરક પડે છે?
0: મેં એટલા માટે પૂછું કે મેં તમને ક્યાંક જોયા હોય એમ મને લાગે છે।
2: જોયું હશે, શું વાત?
0: માફ કરજો, પણ વાત મારી એમ છે કે હું કરી છું,
2: એ તમે મને પહેલા જ કહું।
0: મને તમારું આ મકાન ખૂબ ગમી ગયું છે।
2: ગમ્યું નહીં હોત તો તમે અહીં આવ્યા જ ન હોત।
0: માય ગોડ, હું એ પહેલા આવી ગયો છું, એ તમે કઈ રીતે જાણી ગયા?
2: તમે હમણાં જ કહ્યું ને કે મકાન તમને ગમી ગયું છે।
0: હા તો
2: એનો અર્થ એમ કે તમે મકાનને પહેલા જોયું છે?
0: વાહ વાહ, તમારી ઘર શક્તિ ખરેખર સતત છે।
2: તમારી ખરીદ શક્તિ એટલી સતત છે ખરી?
0: મેં એટલા માટે તમારી સાથે વાત કરવાનું પસંદ કર્યું છે। આ મકાન મને ગમ્યું છે, મારે ખરીદવું છે,
2: પણ 12 લાખ રૂપિયાની કિંમત બાબત હું બિલકુલ બેન છોડ નહીં કરું।
0: અરે પણ
2: ભાવ કોઈ કરવી હોય તો શોક માર્કેટમાં જાઓ।
0: અરે પણ દરેક ધંધામાં આજકાલ બાર્ગેનિંગ ચાલે જ છે।
2: મકાન વેચવાનો મારો ધંધો નથી, મારી જરૂરિયાત છે।
0: છતાં પણ
2: જો મિસ્ટર કવિ, હું કિંમત ઓછી કરી શકું એમ નથી, તમને પોસાય તો લો નહીં તો ચાલતી પકડો।
0: એમ ન કહો માયા દેવી,
2: હું દેવી નથી, મને ફક્ત માયા કહેશો તો પણ ચાલશે।
0: આભાર, હું એમ કહેતો હતો માયા દેવી કે મને તમારા મકાનની માયા લાગી ગઈ છે। શહેરથી આટલી દૂર ગાઢ જંગલ, આવું સરસ એકાંત, બાજુમાં વહેતી નદી, અંતરના ઉંડાણમાં મને લાગ્યા કરે છે કે મારા ભૂત ભવિષ્યને વર્તમાનને ગોળી ગોળીને ઘૂંટવાને યોગ્ય એક જ સ્થળ છે। મારા બાજુના દિલની જમા અહીં થઈ શકે એમ છે।
2: બાજા શા માટે?
0: એનો મારો દોષ નથી, જવાનીનો દોષ છે। જવાની આદમીકી માઈએ ઇલ્ઝામ હોતી હૈ, નિગાહે નેઘ ભી ઇસ ઉમ્ર મેં બદનામ હોતી હૈ। તમે કદી પ્રેમ કરો છે?
2: મહેરબાની કરીને મારી પાસે આવી વાતો ન કરો।
0: મને ખબર છે કે તમે વિધવા છો, વિધાતાએ તમારી સાથે ક્રૂર મશ્કરી કરી છે, ઉડવા માટે તમને પાંખો આપી અને આકાશ છીનવી લીધું છે।
2: બંધ કરો, કહું છું બંધ કરો।
0: તમારી મસ્ત સુરા જેવી કાયા અને આ મકાનની માયા મારા સમસ્ત અસ્તિત્વને હચમચાવી મૂક્યું છે। માયા, તમે જો ધારો તો હું તમારો આકાશ પાછો અપાવી શકું એમ છું, મારા મન મંદિરને તમારી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને
2: ગાંડી થઈ જઈશ, હું ગાંડી થઈ જઈશ। આખરે આખરે તમે કેવા છો માગો છો?
0: મનનું ધાર્યું જીવનમાં બધું કઈ ફળતું નથી, તમારા સિવાય આ દિલ હવે કઈ ઢળતું નથી। તમારા ઘરની શોધમાં ભૂલો એવો કરો છું કે હવે શોધતા મને મારું જ ઘર મળતું નથી।
2: મિસ્ટર કવિ, તમારું દુખે છે પેટ અને કૂટો છો માથું, સાચું બોલો, તમને ખરેખર આ મકાન ગમ્યું છે?
0: જી સાચું કહું તો ફક્ત મકાન જ નહીં, તમે પણ।
2: ગેટ આઉટ, આઈ સે ગેટ આઉટ।
0: સાચું બોલવાનો આગ્રહ તમે બેઠો હતો,
2: મારી લાગણીઓ સાથે રમવાનો તમને કોઈ અધિકાર નથી।
0: હું દિલગીર છું મારા દેવી,
2: કહું છું ને, કહું છું કે હું દેવી નથી, ડાકણ છું, ડાકણ, જુવાન જોત પતિને ભરખી જનારી ડાકણ, કોઈને સુખી કરવાની મારી નસીબ બસ નથી, મારા જેવી અભાગ્યને તો તમારે જ।
0: પ્લીઝ પ્લીઝ માયા,
2: પ્લીઝ જીવો મારે, મારા બિના નથી જીવો।

0: Senti, dimmi, ora parliamo.
1: Dio.
0: Ma di le bucone, non è bello. E vado a lutta, ma rima a fima, Guccio.
1: Ma per come a fima, Guccio?
0: Ma rima a fima?
1: Ma per te questo, John? Ma rima per un credo, ragazzi. E ma che modo ci fai riuscire a te?
0: Pace, già vado.
1: Ma rima di morire?
0: Ma non è caluce. Come andare? Come la carazza, ma non è caluce. Ma da dove c'è il polis? Tu hai una ricostruzione, si riesce.
1: E chi?
0: E chi è che... Uomo, con carico a tagliarsù.
1: Carico?
0: Sì.
1: Pura barlacma?
0: Pura barlacma.
1: Vanno buone ciò ne?
0: Delicol vanno.
1: Dami, dami avesh mi avete ne? Ami ne tanti carone?
0: Nei, nei, Maya. Cui mi vietà di ne da dono più grato e camisano. Ami esse admi è che puttano co vi negacat se ciù lete è or dhaa vane log furo co vi masal lete è.
1: Tu sei da pacco?
0: Bilkul pacco. Bolo, તમે કબજો ક્યારે આપશો?
1: તમે ક્યારે લેશો?
0: આપ કહો ક્યારે?
1: મારે મિસ્ટર રાયને પૂછવું પડશે. મિસ્ટર રાય? રાય?
2: જી.
1: મિસ્ટર રાય, તમે બહુ નસીબદાર માણસ છો. આપણે મકાનનો સોદો થઈ ગયો છે.
2: રેલી? તમે ભૂલી ગયા હા?
1: યસ.
2: કોંગ્રેચ્યુલેશન.
0: કોહા આપો છો? મને તો નયા મળીને.
2: તમને બને ને?
0: મિસ્ટર રાય, મકાનનો કબજો તમે ક્યારે આપશો?
2: આપ પૈસા ક્યારે આપશો?
0: તમને ક્યારે જોઈએ છે?
1: મારે તો આજે જ જોઈએ છે.
0: આજે જ એની વ્યવસ્થા કરું છું.
2: કોઈ એગ્રીમેન્ટ વગેરે વિધિમાં લગભગ કેટલા દફાની તો નીકળી જશે? વળી નાયબનો સરસામાન વગેરે અહીંથી લઈ જવો પડશે ને?
0: તો
2: એટલે કે મકાનનો કબજો એકાદ અઠવાડિયા પછી જ મળશે.
0: કઈ વાંધો નહીં.
1: તો પૈસા પણ તમે મને અઠવાડિયા પછી જ આપજો.
0: એવું કઈ નથી, એવું કઈ નથી. તમને જોઈએ તો હું આજે જ. પણ સોદો પાકો થયો છે એની ખાતરી રૂપે આજે હું તમને બાણીને 2 લાખ રૂપિયાનો ચેક આપું છું.
2: કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. અમને અમને તમારા પર વિશ્વાસ છે.
0: પણ મને નથી ને. કાલે કોઈ 12.5 લાખ આપવા વાળો મળી ગયો તો તમારા દલાલ ભાઈ હું બનું પૂછું. એક મિનિટ, હું ચેક લખી આપું. લો, તમે નહીં, હું માયા દેવીના હાથમાં આપીશ.
2: જેવી આપની ઈચ્છા.
0: લો માયા.
1: થેન્ક યુ. હા તો બોલો કવિરાજ, આ સોદાની ખુશાલીને શું લેશો? ઠંડુ કે ચા કોફી?
0: તમારા હાથમાં કઈ પણ ચાલશે.
1: થેન્ક યુ, હું બહુ જાઉં છું.
0: માયા દેવી ખરેખર મજા સ્ત્રી છે.
2: મને લાગ્યું છે કે તમને એની માયા લાગી ગઈ છે.
0: કેમ?
2: તમારા ચહેરા પરથી. જયારે જયારે તમે દિલો કીધેલો મોઢો લઈને આવ્યા હતા અત્યારે જુઓ તમારો ચહેરો કેટલો ખીલી ઉઠ્યો છે.
0: તમારા માયા બહેન 12 લાખ રૂપિયા પૂછવું પકડીને કેમ બેઠા હતા? તમારી આ વાત વિચાર જેવી છે.
2: કિંમત બાબતે મક્કમ કોઈ જુદા જ કારણસર હતા.
0: તમે જાણો છો?
2: છોટો ન બોલો, હિન્દી ફિલ્મ વાર્તા જ કેવી છે?
0: લાગે પણ હાલત તો એવી જ છે.
2: છતાંય તમારા મનમાં તો વસી ગયું ને
0: ભાઈ. કવિઓ અદભુત હોય છે, ભૂતની સાથે એમને જૂનો નાતો હોય છે. પછી
2: બે ચાર મહિને તો ગાડું બરાબર ચાલ્યું, પણ પછી અશોકની અસલિયત બહાર આવી.
0: મતલબ
2: અશોક કઈ કમાતો ન હતો, ગુંડાગીમાં ભળેલો હતો. મોયાને એ વાતની ખબર પડી, બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. અને એક દિવસ મોયા અશોકને છોડીને આ મકાનમાં રહેવા આવી ગઈ.
0: એટલે
2: હા,
0: અશોકે એને મનાવી નહીં?
2: ખૂબ મનાવી, પણ મોયા માની નહીં. થોડા દિવસ પછી ખબર પડી કે અશોક કલકત્તા ચાલ્યો ગયો છે.
0: કલકત્તા?
2: ત્યાં એક ટોળકી હતી, અશોક એમાં સામેલ થયો. એ ટોળકી સાથે મળીને કલકત્તાની એક મશહૂર જવેરાતની દુકાન લૂંટી અને કરોડો રૂપિયાનું જવેરાત અને રૂપિયા પર હાથ માર્યો. એને રૂપિયા અને જવેરાત છુપાવવાની જવાબદારી અશોક પર આવી. અશોકના સાથીઓને દગો થઈને આવી જ એક વરસાદી તોફાની રાત્રે આ મકાનમાં આવ્યો. જ્યારે જવેરાત ખાડો ખોદીને ક્યાંક દાટી દીધું,
0: ક્યાં
2: એ ખબર નથી, પણ એના સાથીઓ પીછો કરતા હતા. જવેરાત દાટી પીછો ભાગવા જતો હતો ત્યારે એના સાથીઓએ પડકાર્યો. તોફાન અને અંધારાનો લાભ લઈ અશોક નાસ્તો નાસ્તો ફરી પાછો આવ્યો. તોફાની રાત્રે

0: निर्वाचन कार्य की दिन से
1: मेरा करने में समय नहीं दे पाता मैं खुद मुश्किल में रहता हूँ
0: चले जाते हैं उसके तो चले जाते हैं
1: तू एक बार करना जो खुद मेरे जान छुटनी है ची
0: सब तेरे जाने से तेरे
1: तू क्या बचत कर चुकी जल्दी दरवाजे बंद कर दे
0: तू ऐसा हंसे जी क्यों आशु आया हाथ में रिवॉल्वर શું કરીને આવો છો તમે
1: એ બધી વાત કરવાનો અત્યારે સમય નથી હું ખૂબ અમાઈને આવ્યો છું બધું જર્જવેરાતમાં છુપાવી દીધું છે
0: જર્જવેરાત ક્યાંથી લાવો
1: તું જલ્દી મારા છુપાવી દે ગુંડા લોકો મારી પાછળ પડ્યા છે
0: તે ચોરી કરે છે
1: તારી માટે મારા તારી માટે
0: ચાલો જા કહું છું કે ચાલો જા
1: અરે મૂર્ખ નાદન જિંદગીનો આવો મોકો બહુ ઓછો આવે છે
0: ચોરી કરીને તું મને વિચારવા માંગે છે હું દરવાજો ખોલી નાખું છું
1: નહીં દરવાજો ન ખોલ
0: તું જા મેં તો બધું બંધ કરીશ
1: અરે મારા પર મહેરબાની કર એ લોકો મારી પાછળ છે મારી બટ્ટી બાજી ધૂળમાં મરી જશે
0: અશોક હાથે કરીને શું પણ સત્તાવીસ નેત્ર છે
1: મારી ભોગ એ લોકો આવી ગયા જલ્દી જલ્દી તમે છુપાવી દે
0: ગુનેગારને છુપાવો એટલે ગુનો છે
1: મેં હું તારો પતિ છું
0: અત્યારે તું એક અપરાધી છે
1: તારું ભાષણ સાંભળવા રહીશ તો હું મારો જઈશ
0: કેમ જાય છે
1: ઉપરનારમાં
0: શું
1: અરે આ બધું જોખમ ખેલીને આવ્યો છું તું જ મને ના સમજી છું

0: वही रहा था सस्पेंस थ्रिलर नाटक सकंजो। लेखन प्रवीण सोलंकी, निर्माण सह दक्षा दवे, रजूआत किरीट बारोट और प्रस्तुति आकाशवाणी मुंबई।
1: મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક સકંજો, જેના લેખક હતા પ્રવીણ સોલંકી, રજૂઆત કિરીટ બારોટની હતી. પ્રસારણ આકાશવાણીમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં

ભક્તિ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર છે રાજેશ કેલકર. રાગ મારું બિહાગ. તબલા સંગત ચિરાયુ ભોલે. હાર્મોનિયમ ઉર્મિલા ભાંસાર.